નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો.

0: 90.4 FM रेडियो पालनपुर पर।
1: अपने छेल्ला मणकामां जोता था के ज्ञान निष्ठा अने कर्म निष्ठा ए बे निष्ठाओ समांतरपणे प्रवर्तमान छे। निष्कर्म्य तरफ जवानी निष्ठा एटले के निष्कर्म्यनी स्थिति जेमणे प्राप्त करी छे ए कर्मना फळथी मुक्त थई जाय छे, बंधनथी मुक्त थई जाय छे, एक अवस्था। अने ज्ञानने द्वारा जे परमात्मानी अंदर एकात्म भावे पोताना मनने स्थिर करे छे एवी ए बेनी वात अहींया करी छे। अने एने सरल रीते समझावा माटे थईने ત્રીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે આ વાતને સમજવા જેવી છે। કોઈ એમ કે ચલો હું નિષ્કર્મ્યને પ્રાપ્ત કરવું છે માટે કર્મ કરવાના છોડી દઉં તો મને કર્મ બાંધશે નહીં, કર્મ જ ન કરીએ તો કર્મ બાંધે નહીં, મરચાવાળી વસ્તુઓ ના ખાઈએ તો જીભને તીખું લાગે નહીં, તો કર્મ જ છોડી દઈએ તો। કૃષ્ણ કહે છે કે એ વાત અહીંયા નથી, કર્મ તો તમે ઈચ્છો તો પણ છોડી શકવાના નથી, કારણ કે કેટલાક કર્મો પ્રકૃતિગત ગુણોથી તમારી સાથે જોડાયેલા છે। સમસ્ત પ્રકૃતિનો તમે એક ભાગ છો, તમારું શરીર છે ત્યાં સુધી તો છે। એટલે કોઈ માણસ એમ કે ચાલો તમે ઇન્દ્રિયોના સંયમની વાત કરો છો તો હું મારી કર્મેન્દ્રિયોને બિલકુલ સંયમમાં લઈ લઉં, બગીચામાં ફરવા નથી જવું, મારા પગને કહું પગ કર્મેન્દ્રિય છે કે આપણે બગીચામાં નથી જવું, સંયમ કર્યો। શેનો સંયમ કર્યો? ઇન્દ્રિયનો સંયમ કર્યો। ઇન્દ્રિયના સંયમની વાત બીજા અધ્યાયમાં અનેક વખત ને ખૂબ સરસ રીતે કહેવાયેલી છે, એટલે આપણે ફરીથી એને લેતા નથી। અહીંયા કર્મેન્દ્રિયાણી શબ્દ ખાસ વાપર્યો છે પાછો, કર્મેન્દ્રિયાણી સંયમ્ય, કર્મેન્દ્રિયો જે છે એને બરોબર સંયમમાં લઈ લીધી, પણ પછી મનની અંદર તો એ ચાલ્યા કર્યું। આસ્તે મનસા સ્મરણ, મનની અંદર એનું ચિત્ત લાગેલું રહ્યું, આપણે બે ઉદાહરણો પહેલા જોયા છે કે ઇન્દ્રિયને વિષયમાંથી ખેંચી લીધી બરોબર છે, પણ મન તો રહ્યું, અને જો મન ત્યાં રહ્યું અને પછી આપણે એમ કહીએ કે અમે અમારી ઇન્દ્રિયોને વશમાં લઈ લીધી છે, સંયમ થઈ ગયો છે, તો એ શબ્દ વાપરે છે ગીતાકાર, મિથ્યાચાર કહેવાશે, દંભ છે, દંભ છે। કારણ કે શરીરથી, કર્મેન્દ્રિયોથી એટલે શરીરથી, શરીરથી આપણે એના તરફથી વિરક્તિ સેવી લીધી, પણ મનથી તો ચાલુ છે। આજે મનથી એનું સ્મરણ ચાલુ રહે અને શરીરથી એને છોડી દેવામાં આવે તો છોડી દીધેલું એમ કહેવાય નહીં, હકીકતમાં તો વધારે બંધાયેલું છે। એટલે મનથી એને પકડી રાખે વિષયોને, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોના અર્થને પકડી રાખતી હોય મનથી, શરીરથી છોડી દેતી હોય, તો આ શરીરથી માત્ર છોડી દીધેલી જે વસ્તુ છે એને મેં ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે એમ કોઈ માણસ કહે તો એ માણસના માટે શબ્દ વપરાયો છે વિમૂઢાત્મા, એ મૂર્ખ છે, એ દંભ આચરે છે, મિથ્યાચારસ્ય ઉચ્યતે, એને મિથ્યાચાર કહેવાય। એટલે શરીર મન અહંકાર બુદ્ધિ આનો આખો કર્મ જો કરવામાં આવે તો એ કર્મની અંદર માત્ર શરીરથી આપણે કોઈ કર્મનો ત્યાગ કર્યો એટલે ત્યાગ થઈ ગયો એમ કહેવાય નહીં, કારણ કે મન તો ત્યાં ચોંટેલું છે, કહેવાય કે મેં ત્યાગ કર્યો છે અને ત્યાં ચોંટેલું છે,

તો ત્યાગ કરવો અને ચોટેલું રાખવું આ બે વસ્તુ એક સાથે સંભવી શકે નહીં. એને તો પછી શું કહેવાય કે આ માણસ મોટો દંભી છે એમ કહેવાય. અને એવા દંભી લોકોની આપણને અત્યારે સંખ્યા વિપુલ પ્રમાણમાં મળી આવશે. જ્ઞાનનો માર્ગ છે અને કર્મના માર્ગેથી હું આમ ને તેમ ને આવું કહેનારા લોકો આપણને મળી શકે છે. પણ મન તો ક્યાં છે? એનાથી વિપરીત પરિસ્થિતિ હોય. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, બધા જ કર્મો કરતો હોય ને એનાથી લેપાતો ના હોય, અને બીજી બાજુ એનું એનું ચિત્ત જે છે એ તો ઈશ્વરમાં હોય એટલે કર્મથી લેપાય નહીં. યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને કર્મ કર્યા કરે. એટલે કર્મ તો કરે છે, બગીચામાં જાય છે, પગ પગને બગીચામાં જતા રોક્યા નથી, પણ મન બગીચામાં નથી, મન મંદિરમાં છે. ઇન્દ્રિયોને એની વિષયોની આસક્તિ ન થાય એ રીતે એનું નિયમન કરવું. આ વિષયોની આસક્તિ એ જ એને બંધનનું કારણ બનાવે છે. એટલે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને કાબુમાં લઈને નિયમનમાં, અને પરાણે આપણે જે કહીએ ને એની અંદર પરાણે જે વસ્તુ કરવામાં આવે તે ફળદાયી બનતી નથી, એનું નિયમન થવું જોઈએ. ઇન્દ્રિયોને શું કરે છે? મનસા નિયમ્ય, મનથી એનું નિયમન કરીને. એટલે ખાલી ઇન્દ્રિયો વશમાં છે એમની, મન પણ વશમાં છે. ઇન્દ્રિયો મન ધસમસતું નથી. ઇન્દ્રિયો ધસમસતી દેખાય પણ મન ધસમસતું દેખાય નહીં. મન ત્યાં હોય પણ આપણને ખબર ના પડે, ઇન્દ્રિયો હોય તો ખબર પડે. ઇન્દ્રિયો હોય ને મન ના હોય એવી પરિસ્થિતિ જો પેદા થાય તો વાત જુદી છે. તો કહે છે કે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે, કર્મ કરે પણ ઇન્દ્રિય અને મન એના નિગ્રહમાં છે, એના વશમાં છે, એવી પરિસ્થિતિ પેદા થાય. કર્મ ઇન્દ્રિય કર્મયોગમ અશક્તસ્ય વિશિષ્યતે. આ માણસને અશક્ત એટલે અનાશક્ત થયેલો માની શકાય. કર્મ કરે છે ને કર્મમાં આસક્તિ નથી, કર્મ કરે છે ને ફળમાં આસક્તિ નથી. મારે ખાવું છે શરીર ટકાવવા માટે, બહુ સ્વાભાવિક પ્રક્રિયા તરીકે ખાવાની ક્રિયા ચાલે છે, પણ એની સાથે એનું મન જોડાયેલું નથી અને એટલા માટે એના સ્વાદનું એને ભાન પણ નથી. સ્વાદ માટે તેને ખાય છે, એને સ્વાદનું ભાન છે. સંતો એવા હોય છે કે જે કરપાત્રીજી મહારાજ એક હાથમાં જેટલું આવ્યું એટલું બધું લઈને ખાઈ લીધું, ખાવાનું છે માટે ખાઈ લીધું. કર્મ ઇન્દ્રિયોને એના વિષયો તરફથી સંયમમાં લઈને જે આચરણ કરે છે એ કર્મયોગનું આચરણ થયું, અને એટલે એ અનાસક્ત ભાવે થયેલું કર્મ એને બંધન કરતા રહે નહીં. આ બે વસ્તુઓ બહુ અગત્યની છે. કર્મ તરફથી, કર્મ કરવા તરફથી એકદમ પાછા હટી જવાનું નહીં, નથી કરવું એ વાત ખોટી છે, પણ એના ફળ માટે કરવું છે એ વાત પણ એટલી જ ખોટી છે. આ બે વચ્ચેનો માર્ગ કાઢે છે તે કર્મયોગી છે. કર, કર્મો કર. કયા કર્મો કર? નિયતમ કુરુ કર્મત્વમ. જે નિયત કર્મ છે તે કર, નિયત નિશ્ચિત યોગ્ય ધર્મસંમત કરવાના જે કર્મો છે. કાર્યમ કર્મ સમાચર એમ પછી પણ કહેવાયું છે,

કરવાના કર્મો, નિયત કર્મો, નિશ્ચિત કર્મો, ધર્મ સંમત કર્મો એ કર. હંમેશા ધ્યાન રાખ કે કર્મ જ્યાયો હે કર્મણઃ, અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે. અકર્મ એટલે કશું ન કરવું, જળની જેમ પડ્યા રહેવું. પુરાણોમાં જળભરત ની વાર્તા આવે છે, જળભરત ને કઈ નહીં, સંબંધ જ નહીં, છે જીવે છે, કોઈ પકડે પકડે, મારે છે મારે. એની સાથે પેલો અંદરના આત્માનો કોઈ સંબંધ જ ના હોય અને કર્મ કર્યા કરતા હોય, બધા જ કર્મ કરે. નિયતમ કુરુ કર્મ ત્વમ, નિયત કર્મ જે છે તે નિયત કર્મ ચોક્કસ કર. અકર્મ શક્ય જ નથી. સંપૂર્ણપણે તમે કર્મ વિહીન થઈ જશો, કર્મ નહીં જ કરો એવું શક્ય જ નથી. તેથી કર્મ એ અકર્મ કરતા શ્રેષ્ઠ છે. અકર્મ એટલે કર્મ ન કરવું, કશું જ ના કરવું, એ વાત તો યોગ્ય નથી. અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે. તો કયા કર્મ કરવા? તો કે નિયત કર્મ કરવા, જે તમારે માટે નિશ્ચિત થયેલા કર્મો છે તે તમારે કરવા. ધર્મશાસ્ત્રના સંદર્ભે, અન્ય સંદર્ભે જે નિશ્ચિત થયેલા કર્મો છે તે ચોક્કસ કરવા. નિયતમ કુરુ કર્મત્વમ. આમ જો નહીં કરો ભાઈ તો તમારું શરીર કેમ કરીને ચાલશે? નથી કરવું કઈ કર્મ, હું બેઠો છું એમ કહીને ઉપવાસ ઉપર બેસી ગયેલો માણસ ધીમે ધીમે ધીમે ધીમે ક્ષીણ થઈ જશે. પછી એની બુદ્ધિ એ કામ નહીં કરે, અક્કલે કામ નહીં કરે, પછી અજ્ઞાનના માર્ગે આગળ વધી શકશે? નહીં વધી શકે. ભગવાન બુદ્ધને આનો અનુભવ થયો હતો. નિર્વાણના માર્ગે જતા જતા જતા ક્ષીણ થઈ ગયા તો શું થયું? ક્ષીરપાન કરવું પડ્યું, પછી નિર્વાણની પ્રાપ્તિ થઈ, પછી જ્ઞાનની પ્રાપ્તિ થઈ. શરીર તો ચાલવું જોઈએ ને, કારણ કે શરીર તો પ્રકૃતિનું તત્વ છે. શરીર યાત્રા પિજતે ન પ્રસિદ્ધ્યે અકર્મણઃ, કશું કર્મ કર્યા સિવાય તારી શરીર યાત્રા પણ ચાલી શકશે નહીં. એટલે ખાવું જ નથી, પીવું જ નથી, ઊંઘવું જ નથી, આ બધા કર્મો છે તો શરીર કેમ ચાલશે? એટલે એ શક્ય જ નથી ને, એ શક્ય જ નથી. શરીરને તમે પ્રતાડિત કરો, શરીરને તમે દુઃખ આપો, કષ્ટ આપો અને એમ કરીને કર્મને બાળો, એ બધી વાત બરોબર છે. પણ આ કષ્ટ આપવાની વાત છે વિના કારણે, એની સાથેના બંધને છોડવાની વાત છે. અકર્મ રહેવાથી, બિલકુલ કશું કરવું જ નથી એમ કરીને રહેવાથી તો શરીર યાત્રા વિચરતે ન પ્રસિદ્ધ્યે, તો શરીર યાત્રા પણ ચાલશે નહીં. આંખો બંધ કરીને બેસીને, આંખો બંધ કરીને પણ ચાલશો તો ક્યાંક પડશો. આંખને જોવાનું કામ કરવા દેવું પડે, કાનને સાંભળવાનું કામ કરવા દેવું પડે, પણ શું જોવું ને શું સાંભળવું એ નક્કી કરવાનો વિવેક આપણે આપણી અંદર જગાડવો, આટલી જ વાત છે. એટલે કહે છે કે કર્મ તો કરવાના. કયા કર્મો કરવાના? નિયત કર્મો કરવાના. અકર્મની અંદર નહીં ફસાવાનું. સરસ મજાની ચતુસ્તુતિ આપણે ગીતાની બીજા અધ્યાયમાં જોઈ છે, એમાં આની જ વાત કહી છે સરસ રીતે. તો આ નિયત કર્મ કેને કહેવા જોઈએ? આ વાત તો થઈ કે નિયતમ કુરુ કર્મ ત્વમ, જે નિયત કર્મો છે તારા માટે નક્કી થયેલા કર્મો છે ત્યારે જ

તારે જે કરવાના છે એવા કર્મો છે એ તારે કરવાના, અને અકર્મની ભક્તિ નહીં કરવાની. કર્મ તરફથી મોડું નહીં ફેરવી લેવાનું, કર્મ તો કરવાના છે, રહેવાનું છે બધે, અને કર્મો કરવાના છે, નહીં તો શરીર પણ નહીં ચાલે. આવી સાવ સાદી દલીલ પછી કહે છે કે કર્મ કર, તો કયા કર્મ કર? યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. આ જગત છે ને એ કર્મથી બંધાયેલું છે, કર્મથી બંધાયેલું છે, કર્મના બંધન બધાને નડે છે. લોકો અયમ કર્મ બંધનઃ, આ જગત લોક એટલે જગત એ કર્મો વડે બંધાય છે. આપણે આપણા કર્મોના બંધને અનુભવીએ છીએ, એના કર્મ બંધ કહીએ છીએ. પછી કર્મોના પ્રકારો નક્કી કરીએ છીએ, આવા કર્મોને આવા કર્મોને આવા કર્મોને કર્મ, પણ કર્મ બાંધે છે. લોકો એમ કર્મ બંધન, આ જે જગત છે એ કર્મ થી બંધાનાર કે કર્મથી બાંધનાર છે. લોકો એમ આ જગત કર્મ બંધન, કર્મના બંધનોથી બંધાયેલું હોય છે. અને આપણે બંધનમાંથી મુક્તિ તરફનો માર્ગ શોધવાનો છે, અને એ માર્ગ કયો છે? એ જ શ્લોકમાં કહ્યું છે કે મુક્ત સંગ સમાચર, મુક્ત સંગ, આસક્તિ રહિત કર્મ આચરવા, નિરાસક્ત ભાવથી કર્મ આચરવા, ફળની અપેક્ષા રાખ્યા સિવાય કર્મ આચરવા, કર્મ તો કરવા છે, એવા કર્મ કયા હોય? સરસ રીતે કહે છે કે યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ય અજ્ઞાર્થ કર્મો, કર્મથી ન બાંધે એવા કર્મ કયા? તો કે યજ્ઞ માટે કરવામાં આવેલા કર્મ, યજ્ઞાર્થ, યજ્ઞને માટે, યજ્ઞને માટે થઈને જે તમે કર્મ આવે, યજ્ઞ એટલે પેલો યજ્ઞ નહીં હોમ હવન, એ યજ્ઞ નહીં. કોઈ માણસ હવન કરે છે તો એ હવન માટે કોઈ એક ભાઈ સમિધાઓ લઈ આવે છે જંગલમાંથી, તો એ કહે કે મેં પણ યજ્ઞ માટે કર્મ કર્યું છે. પણ યજ્ઞ માટે એ કર્મ કર્યું ત્યારે તારા મનમાં શું હતું કે આનાથી જે પુણ્ય ફળ મળશે એમાં મને થોડો ભાગ મળશે? પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. અનાશક્તિ તો રહી જ નહીં. યજ્ઞ જ એમ કે છે કે માત્ર પોતાને માટે નહીં પણ બીજાને માટે થઈને જે કરવામાં આવે તેને તો યજ્ઞ કહેવાય છે. કોઈ પણ યજ્ઞમાં આપણે બેઠા હોઈએ તો તમે જોજો કે સામાન્ય રીતે આવું બોલાય છે કે ઇન્દ્રાય સ્વાહા, રવિન્દ્રાય નમઃ, મારું નથી, પોતાના તરફથી અન્યને માટે કરવામાં આવતું જે કામ છે. કોઈ યુવાન છોકરાઓ નદીના કિનારે સરસ મજાના પિકનિક ઉપર જાય, અને પિકનિક ઉપર ગયા પછી ત્યાં જઈને બધું જમવાનું ને બધું કરે, અને પછી જે કચરો છે ત્યાં ત્યાં છોડી અને પાછા આવતા રહે. અને બીજા છે કે જે જાય પોતે આ બધું જ કરે, પણ પેલો કચરો છે સાફ કરે, એક બાજુ મૂકે અથવા સળગાવી દે, અને સરસ હતું એવું સ્વચ્છ કરીને આવે. તો આ સ્વચ્છ કરીને આયા તે યજ્ઞ છે. હોમ હવન કરવાની જરૂર નથી. હોમ હવન એ બીજા પ્રકારનો યજ્ઞ છે. પોતાને માટે નહીં પણ બીજાને માટે થાય, અન્યને માટે થાય, અને અન્યને માટે એટલે ધર્મને માટે. ધર્મનો અર્થ જ સમાજની વ્યવસ્થા છે. ધર્મના અર્થો આપણે બહુ ખોટા કર્યા છે અનેક વખતે, પણ ધર્મનો અર્થ છે એ વ્યવસ્થા છે. આખું વ્યવસ્થા તંત્ર બરોબર સરસ રીતે ચાલતું હોય તો એ ધર્મ છે. આંખનો ધર્મ જોવાનો છે, એમાં ખામી ના આવવી જોઈએ, નહીં તો નુકસાન થશે, શરીરને થશે. આ ધર્મનો અર્થ છે, અને ધર્મ માટે જે કામ થાય છે તે યજ્ઞ છે.

અને યજ્ઞ માટે જે કામ કરો તે કામ તમને બંધન કરનારું નીવડતું નથી. યજ્ઞાર્થાત કર્મણો નિયત્ર યજ્ઞને માટે કરવામાં આવેલા કર્મો સિવાયના બધા લોકો એમ કર્મ બંધન, તે સિવાય આખું જગત કર્મથી બંધાનાર, કર્મથી બાંધનાર, કર્મ વડે બંધાયેલું દુનિયા એવી છે. એટલે કર્મ કરવા છે, નિયત કર્મ કરવા છે, તો એ નિયત કર્મ કયા? યજ્ઞાર્થ કરવામાં આવતા કર્મો તે નિયત કર્મ થયા. યજ્ઞને અર્થે કરવામાં આવતા કર્મો તે નિયત કર્મ થયા. અને યજ્ઞ એટલે મેં પહેલા કહ્યું એમ હોમ હવન નહીં, આગળ સ્પષ્ટતા કરે છે એટલે અત્યારે એ વાતની આપણે ચર્ચા નથી કરવી. પણ આટલી ટૂંકમાં ચર્ચા કરી દઈએ તો યજ્ઞને માટે કરવામાં આવતા કર્મો સિવાયના બાકીના બધા કર્મો બંધન કરતા નિવડવાના છે. માટે યજ્ઞને માટે કર્મ કરો, યજ્ઞ એટલે ધર્મને માટે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર, યજ્ઞને માટે કરવામાં આવેલા કર્મ સિવાયના બાકીના બધા જ કર્મો એ બંધન કરતા છે. અને એ કરવા માટે રહેવાનો જે સાદો ઉપાય છે તદર્થમ, તે માટે હે કૌંતે કયા કર્મો કરતું? મુક્ત સંગ સમાચર, મુક્ત સંગ તે કર્મ અને તે કર્મથી મળનારું ફળ, એની સાથેનું જે તારા ચિત્તમાં રહેલું વળગણ છે એ વળગણને દૂર કરી નાખ અને પછી કર્મ કર. મેં કહ્યું એમ યજ્ઞ માટે પુષ્પમાળાઓ લઈ આવવાની હતી. કોઈ માણસ લઈ આવે તો એના મનમાં એમ થાય કે આ બધા બ્રાહ્મણો જે ભેગા થઈને યજ્ઞ કરે છે એમાંથી જે પુણ્ય ફળ મળશે એમાંથી થોડું મારે ભાગે આવશે, તો યજ્ઞાર્થ કર્મ થયું ન કહેવાય. કારણ કે એમાંથી મળનારું જે ફળ છે, જે પરિણામ છે, એ પરિણામ તમને બાંધે છે. આ પરિણામ ન બાંધે એ રીતે કર્મ કરવાની વાત જે છે એ આખી ગીતાની વિશેષ વાત છે. આ નિષ્કામ કર્મની વાત ગીતા સિવાય જલ્દી જોવા નહીં મળે, ગીતા પૂર્વે પણ નહીં, પછી હશે. તો મુક્ત સંગ સમાચર, કર્મ કર અને મુક્ત સંગ, આસક્તિ સિવાય કર્મો કર. યજ્ઞ ભાવનાથી કર્મો કર, યજ્ઞને માટે કર્મો કર. બાકી એક વાત ચોક્કસ છે કે તું એમ માને કે મારે કશું કર્મ કરવું જ નથી અને જ્ઞાન જ મેળવવું છે તો એ સંભવ નથી. પહેલા જ આ અધ્યાયની શરૂઆત જ એ રીતે કરી છે કે બે પ્રકારના તમારી પાસે બે પ્રકારની નિષ્ઠાઓ છે. એક છે સાંખ્ય નિષ્ઠા છે અને બીજી યોગ નિષ્ઠા છે. એક જ્ઞાન નિષ્ઠા છે અને એક કર્મ નિષ્ઠા છે. પણ વાત એ છે કે જ્ઞાન વિના કર્મ નકામું છે અને કર્મ વિના જ્ઞાન નકામું છે. આ બે વસ્તુ આ રીતે જોડાય છે, આ રીતે જોડાય છે. જ્ઞાન કયું? તો કે આસક્તિ રહિત ચિત્તને બનાવવું, ચિત્તને વિષયો તરફના મોહમાંથી મુક્ત કરવું, વિષયો તમને ખેંચી ન જાય એનું ધ્યાન રાખવું, અને પછી જે નિયમ નિશ્ચિત કર્મ છે, કરવાનું કર્મ છે, બીજાને માટેનું કર્મ છે, તે તો પાછું કર્યા કરવું. હું જ્યાં છું ત્યાં મારું કઈ કર્મ છે. આ હું જ્યાં છું ત્યાં મારું જે કર્મ છે તે મારો ધર્મ છે, અને એના માટેની સામેની કોઈ અપેક્ષા સિવાય જો હું કરું છું તો તે યજ્ઞ છે. અપેક્ષા સાથે કરું છું તો તે વ્યાપાર છે, કારણ કે વિનિમય થયો. આ વિનિમયની વાત તો છે જ નહીં, હું આટલું કરીશ તો મને આટલું મળશે. એક કિલો શાક ગ્રાહકને આપીશ તો ગ્રાહક પાસેથી મને આટલા રૂપિયા મળશે. પણ કોઈ ભૂખ્યો હોય અને એને આપીશ, એની પાસેથી કઈ મળવા

0: નથી, પણ ભૂખ્યાને અન્ન આપવું એ મારી ફરજ છે એમ કરીને જો એનાથી અપાઈ જશે તો તે યજ્ઞ થશે. એટલે આ બે વચ્ચેનો ભેદ ગીતા બહુ સ્પષ્ટ કરવા માંગે છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા, બે સમાંતર ચાલતી વાતો છે. અને સમાંતર ચાલતી વાતો છે એટલે પછીથી જે કહેવાના છે પાંચમા અધ્યાયમાં તે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવાના છે કે એકમ સાંખ્યમ ચ યોગમ ચ પશ્યતિ સપશ્યતિ, જ્ઞાન અને યોગ બે એક જ છે ભાઈ. એ એક જ કેવી રીતે છે? તો કહે છે કે તમે કર્મ તો નહીં કરો એ ચાલવાનું પણ નથી, અને જો કર્મ કરશો તો એ કર્મ તમને બાંધવાના છે, પણ એ કર્મનું બંધન તમને ત્યારે ના નડે જ્યારે તમે એ કર્મો યજ્ઞ માટે કરેલા કર્મો હોય, અને યજ્ઞ માટે કરેલા કર્મો માટે ઉપરના શ્લોકમાં કહ્યું છે તેમ નિયત કર્મો હોય. નિયત કર્મ કરવા, યજ્ઞાર્થ કર્મ કરવા, તો એ કર્મ તમને કર્મ બંધનથી બાંધતા નથી, કારણ કે એની સાથે તમારી આસક્તિ જોડાયેલી નથી. નિરાસક્ત ભાવે કરવામાં આવેલા કર્મો, એટલે આ શ્લોકની અંદર બહુ જ સરસ રીતે જે શબ્દો કયા છે ને આપણે યાદ રાખવાના છે, તે શબ્દો છે કાર્ય કર પણ મુક્ત સંગ સમાચર. આ કર્મોને મુક્ત સંગ રહીને, તદર્થમ તે માટે થઈને, તે માટે માટે થઈને તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. મુક્ત સંગ, સંગમ રહિત થઈને, આસક્તિ રહિત થઈને, એની સાથે વળગણ રાખ્યા સિવાય, એની સાથે એટેચ થયા સિવાય આ બધા જ કર્મો જે તારા માટે નિયત છે એ તું કર, એવું આ અહીંયા કહેવાયું છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

8981299688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો પાલનપુર, હું છું આરજી ER, આ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌનો સમુદાયનો અવાજ એટલે કે રેડિયો પાલનપુર આપ સૌ માટે હંમેશા હકારાત્મક, આપના કેટલાક મૂલ્યો, ઉદ્દેશ્યો અને એવા પ્રશ્નો કે જે જીવનમાં આપણને સૌને કોઈક બે રસ્તાના કે પછી ચાર રસ્તાના એવા વળાંક પર લાવીને ઊભા કરી દે કે જ્યાંથી આપણા જીવનને આગળ ધપાવવા માટે આપણે કંઈક નવા વિચારની જરૂર પડે છે. અને આવા વિચારોને લઈ આવવા માટે અમે સૌ પ્રયત્ન કરીએ છીએ. સમુદાયનો અવાજ બનવા, તમારામાં જે વાતો ગુમરાયા કરે છે, જે વાતો અંદરને અંદર હૃદય અને મનમાં વલોવાયા કરે છે, એ તમામ વાતોને આગળ લઈ આવવાનો પ્રયાસ અમારા આરજીસ સતત કરતા રહે છે. કેટલીક સામાજિક વિટંબણાઓ, સમસ્યાઓ અને કેટલાક એવા ઉદ્દેશ્ય કે જે જીવનમાં સાર્થક કરવા માટે આપણે સૌ સતત પરિશ્રમ કરવો પડે છે, તેવી બાબતોને સ્પર્શતી કેટલીક ગુજરાતી સાહિત્યની અનમોલ રચનાઓ કે પછી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ એ નવલકથાઓ સાહિત્યને અમે લઈ આવવાનો પ્રયાસ કરીએ છીએ. અને એટલે જ એ પ્રયાસનો જ એક અવિભિન્ન અંગ એટલે કે સુધા મૂર્તિ દ્વારા લિખિત અને સુધા મહેતા દ્વારા અનુવાદિત આરજે ARના સ્વરમાં તમે માણો છો દર અઠવાડિયે ડોલર વહુ નવલકથા. વિદેશની ગેરછા અને વિદેશના ડોલરના પ્રેમ વચ્ચે માનવીય સંબંધોની આ આંતરઝાળ વ્યવસ્થાને સમજવા માટે આ નવલકથા આપ સૌએ એકવાર અહીંયા સાંભળવી તો જરૂર બને. ગત એપિસોડના અનુસંધાનને આપણે માણીશું

પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ગત એપિસોડમાં આપણે માનતા હતા કે પદ્માની સુવાવડનો સમય નજીક આવે છે, દર્દ ઉઠે છે અને પોતાને પોતાના બાળકની ડિલિવરી માટે એ તૈયાર કરી અને હોસ્પિટલ જવા માટે તૈયાર થાય છે. ત્યારે નીલાબા તેને સલાહ આપે છે કોઈકને બોલાવી લેવાનું, તેમજ કોફી કે કાઢો બનાવવાનું, તેમજ ગરમ પાણીની થેલી બાંધી આપવાનું, જેથી બાળકનું અવતરણ સરળ અને જલ્દી બને. પરંતુ પદ્મા કહે છે કે ડોક્ટરની સૂચના મુજબ અને તેમના હોસ્પિટલનું અંતર એટલું હોવાથી મારે આ કરીને કોઈ ઉતાવળ કરવાની જરૂરિયાત નથી, અને તે એમ ઈચ્છે છે કે હું એકલી જ ત્યાં પહોંચી જઈશ. પછી શું થયું તે માણીશું હવે આપણે.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. નીલાબાને હવે ખબર ન પડી કે શું કરવું. તેમનું એક પણ સૂચન અહીં ઉપયોગી હોય તેવું ન જણાયું. ભગવાનના ફોટા પાસે છેવટે તેમણે દીપ પ્રગટાવ્યો અને દિલના ઊંડાણથી પદ્માની સલામત પ્રસૂતિ માટે પ્રાર્થના કરી. પદ્મા, હું કોઈને ભૂલાવું? નીલાબા પૂછે છે. પદ્માનો જવાબ મળે છે, જરૂર નથી બા, બાળકના જન્મ પછી હું જ તમને ફોન કરી દઈશ. ત્યાં તો એમ્બ્યુલન્સ આવી ગઈ. પદ્મા બહાર નીકળી અંદર ચડતા પહેલા નીલાબાને કહેવા લાગી, બા, ભગવાન પાસે મૂકેલા દીવાનું સહેજ ધ્યાન રાખજો. હં, આ આખું ઘર લાકડાનું બનેલું છે તેથી કહું છું. તારા ઘરને માટે કે વિકાસ માટે કશી ચિંતા કરીશ નહીં બેટા, ભગવાન તને સાજી સારી રાખે. ખૂબ પ્રેમથી નીલાબાએ તેને વિદાય કરી. એમ્બ્યુલન્સમાં બેસીને બારીમાંથી હાથ હલાવી વિદાય લેતી પદ્મા દુખાવામાં પણ હસી પડી અને હોસ્પિટલ જવા રવાના થઈ ગઈ. નીલાબા માટે આ બધું નવું હતું. સગર્ભા સ્ત્રીને માટે પ્રસૂતિ વખતે ઘરની વયસ્ક સ્ત્રીઓની હૂંફ કેટલી બધી રહેતી. વહુ સાથે ગમે તેટલો અણબનાવ સાસુને હોય અને આ સમયે પ્રસૂતિના ઓરડાની બહાર કલાકો સુધી જરૂર પડે તો આખી રાત પણ તે સાસુઓ બેસી રહેતી હતી. પણ અહીંયા તો કંઈક જુદી જ વાત હતી. આ ડોલરનો દેશ એટલે કે અમેરિકા હતો. શું થશે માણીશું આપણે હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એની સાથે બેસવાનો પણ કોઈને સમય નહીં. દરેક જણ પોતાના જીવનમાં જ વધુ પડતા વ્યસ્ત હતું. અહીં રહેનારાની પોતાની નોકરી પ્રત્યેની વફાદારી આશ્ચર્યજનક હતી. બીજી તરફ એમ પણ હતું કે સૌની એકલતા પણ વધતી જતી હતી. માનવ માનવ વચ્ચેના બંધનો તૂટતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. નીલાબા વિકાસની બાજુમાં આડા પડ્યા. ફરી એકવાર તેમનું મન ચિંતાથી ઘેરાઈ ગયું. તેમને મીનાક્ષી સગર્ભા હતી ત્યારે બનેલા અને ખાસ તો તેની પ્રસૂતિ વખતના બનાવો યાદ આવતા હતા. ખૂબ દુઃખી થઈને સહેજે તેમને પોતાની જાતને સંભાળી લીધી. હવે તેમને પોતાના ગુનાહિત ભાવનાથી થયેલા વર્તનના એ અનુભવો અને બનાવો વિગતવાર યાદ આવતા હતા. થોડા વખત પછી પદ્માનો ફોન આવ્યો. તેને દીકરો અવતર્યો હતો અને પ્રસૂતિ તદ્દન નોર્મલ હતી. બાબો પણ સરસ હતો. તેણે નીલાબાને એમ પણ કહ્યું કે રાજીવ અને શ્યામને તેણે સમાચાર આપી દીધા હતા. નીલાબાએ પૂછ્યું, પદ્મા હું ક્યારે આવું, બપોરે કે સાંજે? મેં એક ટેક્સી ભાડે કરાવી છે, તમે સાંજે આવશો? તમારી સાથે વિકાસને લેતા આવજો અને પ્લીઝ એને કહી રાખજો કે તેને એક નાનો ભાઈ અહીં મળશે. એવું નહોતું કે રાજીવ અને પદ્માને કોઈ મિત્રો ન હતા, પણ તે કામકાજનો દિવસ હતો. જો પદ્માની પ્રસૂતિ શનિવારે કે રવિવારે હોત તો તેના બધા જ મિત્રો પદ્માની મદદ કરવા આવી પહોંચ્યા હોત. પ્રસૂતિના ત્રીજા દિવસે પદ્મા નવજાત શિશુને લઈને ઘરે પાછી આવી ગઈ. તેનું નામ રાખ્યું હતું વિનિત. ઘરે આવીને ત્યારે ઉંબરમાં બંનેની આરતીની વિધિ નીલાબાએ કરી હતી અને ધીમેથી બંનેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો અને ઘરમાં પ્રવેશીને આનંદ છવાઈ ગયો હતો. હવે શું થશે? નીલાબા ક્યારે પોતાના વતન એટલે કે ભારત પાછા ફરશે કે પછી શ્યામના ઘરે જશે? ત્યાં કોઈ ઘટનાઓ બનશે? બધી વાતો માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

થોડા સમય પછી પદ્મા એ રસોડામાં નીલાબાને મદદ કરવા આવી. ત્યારે નીલાબાએ કહી જ દીધું, આ દેશમાં નવી નવી માં બનેલી સ્ત્રી ભલે જલ્દી કામે ચડતી હોય, જ્યાં સુધી હું અહીં છું હું તને એમ નહીં કરવા દઉં. અરે, હમણાં જ જેણે બાળકને જન્મ આપ્યો છે તેવી સ્ત્રીને ઘરમાં મજૂરી કરતી જોવાય જ કેમ? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં આપણા સૌ માટે અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. થોડા દિવસો પછી અનિતાએ ફોન કર્યો. ખૂબ ઉત્સુકતાથી તેણે સાસુને પૂછ્યું, બા, આવતા બે દિવસમાં રાજીવ પાછો આવી જશે એટલે તમે પણ અહીં આવશો ખરું? અહીં બધી વાતે હું હેરાન થઈ રહી છું. હોસ્પિટલથી પદ્માને ઘરે પાછા ફરે 8 દિવસ થયા હતા. તે બોલી, હા, અનિતાની મુશ્કેલી સમજી શકાય છે, પણ હું એ વાત કદી નહીં ભૂલી શકું કે તમે અહીં આવ્યા અને મારી માની જેમ જ મારી કાળજી લીધી. તમે હજી વધુ લાંબો સમય રહી શકો તો મને ખૂબ જ ગમશે. તમારે હવે અનિતાનો વિચાર કરવો જોઈએ, એ પણ છે જ ને. જે દિવસે નીલાબા પાછા ઘરે જવાના હતા ત્યારે પદ્માએ ખૂબ આગ્રહ કરીને તેમને $300 આપ્યા અને કહ્યું, બા, આ પૈસામાંથી અમદાવાદ જઈને તમારા માટે ખૂબ જ સુંદર સાડી લેજો અને મને યાદ કરજો. કહેતા તે રોઈ પડી. નીલાબાની આંખમાંથી પણ આંસુ છલકી ઉઠ્યા. વિદેશની ધરતી પર પોતીકું લાગતું કોઈ વ્યક્તિ મળે કે પછી પોતીકાના સંબંધોને યાદ કરાવનાર કોઈ અનુભવ થાય ત્યારે પદ્મા અને નીલાબા જેવો જ અહેસાસ થાય છે.

પણ હવે નીલાબાને શ્યામના ઘરે પાછા ગયા પછી ભારત જવાની કોઈ વાત ઉપર કોઈ વિચાર કે લાગણીઓ વ્યક્ત કરવાનો સમય મળશે કે નહીં એ પણ આપણે માણવાનું છે. મળીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બપોરના સમયે નીલાબા કંઈ ને કંઈ કામ કાઢીને વ્યસ્ત રહેતા. પોતે કામ જવા નીકળે તે પહેલા એક દિવસ શ્યામે કહ્યું, બા, મારા ખમીસનું બટન તૂટી ગયું છે, જરા લગાડી દેજો ને. તમને જોઈતી ચીજોનો ડબ્બો, દોરા, બટન, સોય વગેરે કબાટમાંથી મળી જશે. નીલાબાએ આજ સુધી કદી અનિતાનું કબાટ ઉઘાડ્યું ન હતું. એવું કામ તે કરે તેવા જ ન હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર રેડિયો પાલનપુર પરથી મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. પણ શ્યામને માટે તેમણે તે દિવસે કબાટ ખોલ્યું. એક ખૂણામાં ફોટાઓના આલ્બમ પડ્યા હતા અને તેમાંનું એક નીચે જમીન પર સરકી પડ્યું. સાહજિક જિજ્ઞાસાથી નીલાબાએ તેને ઉપાડતી વખતે જોયું, આ એ સમયના ફોટો હતા જ્યારે શ્યામ અને અનિતાના નવા નવા લગ્ન થયા હતા. તે વખતે તેમણે કરેલા પ્રવાસના બધા ફોટા એમાં હતા, પણ એક ફોટાએ તેમનું ધ્યાન ખેંચ્યું. નાયગ્રા ફોલ્સ ની પાસે આ ફોટો

લેવાયો હતો તેમાંની વિશિષ્ટ બાબત નીલાબા માટે હતી. અનિતાએ પહેરેલી સાડી. સાડી વિશે નિપુણ એવા નીલાબા આ સાડીને તરત જ ઓળખી ગયા. જે 5 સાડીઓ અનિતા સુરભિ માટે તેના લગ્નની ભેટ તરીકે લઈ આવી હતી તેમાંની જ એક આ સાડી હતી. એક જૂની વાપરેલી સાડીને લગ્નની ભેટ તરીકે અપાઈ હતી. દિગ્મૂઢ બનીને નીલાબાએ પછી તો બીજા આલ્બમો પણ જોયા અને કડવું સત્ય સમજી ગયા. એક જ નહીં, અનિતાએ સુરભિને લગ્નની ભેટ તરીકે આપેલી બધી જ સાડીઓ તેણે પહેરેલી હતી. જૂની હતી, અમેરિકાની સાડી ઝાંકી નથી પડી જતી, તેમાં સળ પણ પડતા નથી કે તેમાં ઘસારો પણ જણાતો નથી. ભલે તમે તેને ગમે તેટલી વખત વાપરો, એ જ કારણથી જૂની અને નવી સાડી વચ્ચેનો તફાવત પામવો મુશ્કેલ છે. પોતાની ઘણી બધી જૂની જૂની સાડીઓને આ રીતે અનિતાએ આપી આપીને વળી પ્રશંસા પણ મેળવી લીધી હતી. તે કેટલી ઉદાર દિલ છે તેવું સૌને લાગતું હતું. પણ હવે નીલાબાને સમજાયું હતું. શું થશે, તેમનો પ્રતિભાવ કેવો હશે, માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલામાને વિચાર આવ્યો. લગ્ન વખતે તે મીઠાશથી કહેતી હતી, વારંવાર કહેતી હતી, આ સાડીઓ તો હું ખાસ તમારા માટે અમેરિકાથી લાવી છું. નીલાબાએ તો તેને પ્રશંસાના ઢગલા તળે દબાવી દીધી હતી, પણ આજે લાધેલા સત્યે તેમનું મન કડવાશથી ભરી દીધું. અનિતાએ આવું વર્તન કર્યું જ કઈ રીતે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RGER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથાને, જેનું નામ છે ડોલર વહુ. કોઈની પહેરેલી કે વાપરેલી સાડી વાપરવામાં કોઈ ગુનો તો નહોતો, પરંતુ તેને ભેટ તરીકે આપવી અને એ પણ લગ્ન જેવા શુભ પ્રસંગે, તે ખરેખર અક્ષમ્ય વર્તન હતું. આવું બેશરમ વર્તન અનિતા આટલા કપટથી કરી ગઈ, અને તેને પુરવાર કરવો પણ દુષ્કર હતું. આજે જો નીલાબા તેને પકડીને પૂછે પણ અને આવી ખરાબ વર્તણૂક વિશે, તો પણ શું, બહુ મીઠાશથી તે સમજાવી દેશે, સુરભિ તો મારે મન બહેન જેવી છે, જે સાડીઓ મેં મારા માટે લીધી એવી જ તો તેને માટે લીધેલી. જો નીલાબા તપાસ આગળ વધારે અને પૂછે કે તારી એ સાડી ક્યાં છે હમણાં, હું તને તો પહેરતી કેમ નથી જોતી, તો કદાચ વાત ઉડાવતા અનિતા કહી દે, મેં તો મારા પિયરની એક નોકરાણીને આપી દીધી. પણ તે કદી એમ કબૂલ નહીં કરે કે તેણે વાપરેલી સાડી લગ્નની ભેટ તરીકે આપી હતી, અને તે પણ પોતાની સગી નણંદને. નીલામાને યાદ આવ્યું કે જ્યારે નવી

સાડીઓમાં હોય તેવા સ્થળ અનિતાની સાડીમાં ન દેખાયા અને તે વિશે અછડતું પૂછ્યું ત્યારે અનિતાએ કહ્યું હતું કે તેણે નવી સાડીઓની ગઢ ફરીથી કરી હતી અને જૂની જેવી બનાવી હતી, કારણ કે તેને કારણે કસ્ટમ્સ વાળા અકારણે તંગ ન કરે. કેટલું બધું જુઠ્ઠાણું! એક છલનાને ઢાંકવા માટે રચાયેલી એક જુઠ્ઠી કહાની. વાતને આગળ વધારીશું આવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબા ભગ્ન હૃદય ખૂબ જ ગુસ્સે ભરાયેલા સ્વગત જ બબડ્યા, હું ગરીબ હતી અને અમેરિકન ચીજો પાછળ ઘેલી બની હતી, તેમ છતાં મને ખબર હોત તો જૂની સાડીને મેં કદી ભેટ તરીકે સ્વીકારી ન હોત. અતિ દુઃખી હૃદયથી તેમણે તે જ ક્ષણે નિર્ધાર કર્યો કે કદી પણ શ્યામ કે અનિતા પાસે અમેરિકાથી કોઈ પણ ચીજ મંગાવવી નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. દર શનિવારે અનિતા એક કિટ્ટી પાર્ટીમાં જતી અને જે દરેક સભ્યને ઘેર વારા પરથી ગોઠવાતી. આ શનિવારે આ પાર્ટી પોતાના ઘરે રાખવાનો વારો અનિતાનો હતો. આ પાર્ટી પોટલક રાખવામાં આવી, જેમાં દરેક જણ પોતાના ઘરેથી જે કોઈ એક વાનગી તૈયારી કરીને સાથે લઈ આવે અને બધા ભેગા મળીને બધું જમણ કરે. મૂળ વિચારે કે 4-5 કલાકની મોજ મસ્તી કરવી, રમતો રમવી, વાર્તાઓ કે કવિતાઓ કહેવી, ગપ્પા મારવા અને જમી પરવારીને ઘરે જવું. અનિતાએ સાસુને કહ્યું, પ્લીઝ જે તમને બહુ સારી આવડતી હોય તેવી વાનગી બનાવો. નીલાબા માટે આ જરા અઘરું હતું. આજકાલ સવારનો સામાન્ય નાસ્તો પણ તે પોતાની ડોલર વહુને પૂછીને જ કરતા હતા. તેમને લાગવા માંડ્યું હતું કે તેઓ આ ઘરમાં કેવળ એક મહેમાન છે અને ઘરના નિર્ણયોમાં ભાગ લેવાનો તેમને કશો જ હક નથી. છતાં પાર્ટીના દિવસે તેમણે સેવનો દૂધપાક તૈયાર કર્યો, સાથે મીઠો કેસર ભાત અને દાળ વડા પણ બનાવ્યા. ટેબલ પર બધું ગોઠવી દેવાનું અને મિત્રોને ચા કે કોફી પાવાનું કામ અનિતા કરવાની હતી. હવે આ પાર્ટીમાં શું આ વાનગીઓ વખણાઈ કે અનિતા પાસે કોઈ નવો વિકલ્પ અને નવો પ્રશ્ન આવ્યો તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પાર્ટીના દિવસે બધું જ ટેબલ પર ગોઠવાઈ ગયું. સર્વ કરવાનું કામ અનિતા કરવાની હતી. હવે મારું અહીં શું કામ છે એમ વિચારીને નીલાબાએ માનસીને બાબા ગાડીમાં મૂકી અને ચાલવા માટે નીકળ્યા. માનસી હવે લગભગ એક વર્ષની થઈ ગઈ હતી. તોફાની પણ ઘણી હતી અને લાંબો સમય હવે તેને શાંતિથી બાબા ગાડીમાં બેસવું ગમતું નહીં. કોઈ અનામ અજંપો નીલાબાને સતાવી રહ્યો હતો. કદાચ પોતાના ઘરથી આટલો લાંબો સમય દૂર રહ્યા એથી પણ એવું થતું હોય. ખૂબ બધી યાદો વચ્ચે જ તેમણે પોતાની જાતને પૂછ્યું કે શું તેઓ હવે પાછા જવા ઈચ્છે છે. અશાંત મનને કારણે તેઓ પોતાનો સામાન્ય રીતે લેવાનો આખો રસ્તો પૂરો ન કરતા પહેલા જ પાછા આવ્યા અને માનસી ઊંઘી ગઈ હતી. હવે જે સર્જાવાનું હતું એ માણવા માટે તમે સૌ પણ અધીરા છો. ઘરમાં પાછા પ્રવેશ કર્યો ત્યારે કીટી પાર્ટી ચાલતી જ હશે. ત્યાં કોઈ વાતચીત, ત્યાં કોઈ વ્યવહાર ચાલી રહ્યો હોય કે પછી પેલી વાનગીઓ વિશેની કોઈ વાત પણ હોઈ શકે, ખરું ને? પણ એ માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમે તમારા પ્રતિભાવોને તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી સંદેશાઓને ટેક્સ્ટ મેસેજીસ સ્વરૂપે અમારા સુધી મોકલો. આ માટે તમારા પાસે એક વિકલ્પ છે, અમારો વોટ્સએપ નંબર 9512996688. વોટ્સએપ નંબર છે એટલે તમે રેકોર્ડ કરીને ઓડિયો ફાઇલ મોકલો કે પછી સંદેશા મોકલો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સિવાય તમે અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર

ને આઈફોન માટે આઇટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને રેડિયો પાલનપુર લખીને જે એપ્લિકેશન તમને મળે તે ડાઉનલોડ કરશો ત્યારે તેમાં રહેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સના સેક્શનની અંદર તમને એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ઈમેલ માટેના માધ્યમ પણ ઉપલબ્ધ થઈ જશે. આ બધામાં તમે રેડિયો પાલનપુર લખીને શોધીને એ એડ્રેસ પર તમારા

રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધિ તમે તેમને શેર કરી શકો છો. આ માટે ગૂગલમાં જઈ રેડિયો ગાર્ડન વેબસાઇટ ખોલીને ઉત્તર ગુજરાતના એ પાલનપુરના સંભવિત સ્થાનના બિંદુને કેન્દ્રિત કરશો એટલે રેડિયો પાલનપુર ઓનલાઈન સંભળાશે. અમારી મોબાઈલ એપ્લિકેશન થકી પણ વિશ્વના કોઈ પણ ખૂણામાંથી અમને માણી શકાશે. તો મળીશું આવતા એપિસોડમાં સુધામૂર્તિની લિખિત અને સુધા મહેતા અનુવાદિત આ નવલકથા ડોલર વહુ સાથે. આરજે એઆર ફરી પાછો આવશે. શુભ દીપાવલી દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને

પ્રમાણે જ બનતું. અને તેમજ ભાવિમાં ગેબી ડોકિયો કરવાની અને અદૃશ્યમાં દ્રષ્ટિ કરવાની તેમની શક્તિ અંગે લોકોને ગજબની શ્રદ્ધા હતી. તેમના ચમત્કાર, આશીર્વાદ અને વચન સિદ્ધિના અનુભવથી નવાબ સાહેબથી માંડી અને તમામ શહેરીજનો તેમના ઉપર ખૂબ જ ભાવ વિભોર હતા. આગળ વાત કરીશું અનવર કાઝી સાહેબની. મળું છું નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શ્રી અનવર કાઝી સાહેબ, વિસનગરના આધ્યાત્મિક સૂફી સંત જ્ઞાની કવિ શ્રી અનવર કાઝી સાહેબ એ ઈસવીસન 1915માં પાલનપુરમાં આવ્યા. નવાબ સાહેબ શ્રી શેર મોહમ્મદ ખાનજી તેમના ઉપર ખૂબ જ પ્રેમભાવ હતો. નવાબ સાહેબે તેમને ખાસ આગ્રહ કરીને રાજગઢી દરવાજા બહાર હાથીખાના નજીક આવેલા ચંદ્રમહેલમાં ઉતારો આપ્યો. ત્યાં તેમની તબિયત થોડી નરમ હોવાથી વૈદ હકીમો દ્વારા તેમનો ઈલાજ કરાવ્યો. એમના જ્ઞાનની ક્ષિતિજો વિશાળ હતી. તેમના ભજનો અને ગઝલોમાં આત્મજ્ઞાન અને અભેદ જ્ઞાનની વાત નિરોપાયેલી હતી. તેઓ ગુજરાતી, ઉર્દૂ, હિન્દી,

ફારસી, રાજસ્થાની અને સિંધી એમ છ ભાષાઓમાં કાવ્ય લખતા. ધીમે ધીમે તેમની તબિયત વધુ બગડતી ગઈ અને ઈસવીસન 1916માં 74 વર્ષની વયે તેઓએ દેહ ત્યાગ કર્યો. તેઓના જનાજાને શાહી ઠાઠમાઠ સાથે હઝરત મુશરત સાહેબની દરગાહમાં લાવવામાં આવ્યો અને દરગાહના કમ્પાઉન્ડમાં દક્ષિણ ભાગમાં એમને દફનાવી એ સ્થળે દરગાહ બનાવડાવી. આગળ આપણે વાત કરીશું અમીર શાહ બાપુની. તો મળું છું નાનકડા વિરામ બાદ.

શ્રી અમીર શાહ બાપુનો જન્મ એ પાલનપુરના પઠાણ કુટુંબમાં થયો. આર્થિક ગરીબીના કારણે શાળામાં ભણવા જવાની ઉંમરે તે મજૂરી જતા. તે સમયે પાલનપુરમાં બીડી વાળવાનો ઉદ્યોગ એક ગૃહ ઉદ્યોગ જેવો બની ગયો હતો. અમીર શાહ બાપુ બીડીઓ વાળી ગુજરાન ચલાવતા, પણ તેઓને તેમાં સંતોષ ન હતો. નવરા પડતા કલાકો સુધી રાત્રે તારા જોયા કરતા, દિવસે બીડીઓ વાળતા, કોઈ વાર ખુલ્લી જગ્યામાં જઈ ખુદામાં એટલા બધા લીન થઈ જતા કે બીડીઓ વાળવાની બાકી રહી ગઈ છે તેનું ભાન જ ન રહેતું. ખુદાના સ્મરણ અને ભક્તિ તરફથી પાછા ફરતા ત્યારે કેટલીક વાર તો તેમના આશ્ચર્ય વચ્ચે બાકી રહેલી એ બીડીઓ વળાયેલી જોતા. આવા ચમત્કારની વાત તેમના મિત્રો અને તેમના પિતાને કરતા તેમના પિતાએ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું. આ વાતની જાણ થતાં તેઓ રાત્રે જ ઘર છોડી અને બાલારામના જંગલોમાં જઈ અઘોર તપસ્યા કરવા બેસી ગયા. કહેવાય છે કે અહીં તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. 12 વર્ષ પછી જ્યારે પાલનપુર પાછા પાયા ત્યારે ગામથી દૂર એક ગરનાળા પાસે કુટીર બનાવી રહેવા લાગ્યા. તેમના માટે 7-1 જગ્યાઓથી ભાણું આવતું

અને તેમાંથી પોતે પ્રસાદ લઈ બાકી સાધુ સંતોને આપી દેતા. એમના અનેક ચમત્કારો લોકોમાં ચર્ચાવા લાગ્યા અને દર્શનાર્થે વધુમાં વધુ લોકો આવવા લાગ્યા. ઈસવીસન 1978માં તેઓનું અવસાન થતા તેમના સેંકડો ચાહકોએ તેમનો જનાજો શહેરમાં ફેરવી મુશરત સાહેબ અને અનવર કાજી સાહેબના રોજાની વચ્ચે દફનાવી તેમની યાદ તાજી રાખવા તેમની કબર પર રોજો ચડાવ્યો. તો આ વાત હતી પાલનપુરના એ ઐતિહાસિક સ્થળોની અને એવા મહાન સૂફી સંતોની કે જેઓ પાલનપુરના હૃદયમાં હજી પણ ધબકતા રહે છે. આગળ આપણે વાત કરવાની છે કે પાલનપુરની ધરતી કે જેણે હંમેશા સુખની પૂનમનો ચંદ્ર જોયો છે, એ ધરતી ઉપર એક સમય અમાવસનું અંધારું પણ છાય છે. અને એ દુઃખભરી અમાવસ એ ક્યારે આવી ક્યારે આવી આપત્તિની પળો જાણીશું નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

તેરમાં સૈકમ સમૃદ્ધિના શિખરે ચડેલા પાલનપુર ઉપર પ્લેગ, કોલેરા, વિનાશક વર્ષા, કપરા દુષ્કાળ અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સાથે માનવસર્જિત કોમી તંગદિલી જેવી અનેક આપત્તિની પળો આવી કે જે પાલનપુરના વિકાસમાં અવરોધ બની. આવી આપત્તિની પળો તરફ નજર કરીએ તો સૌથી પહેલાં આવ્યો પ્લેગ કોલેરાની બીમારી.

ઈસ્વીસન 1682 એ આસપાસના વર્ષોમાં દિવાન કમાલખાનના સમયમાં પ્લેગની મહામારી ફાટી નીકળી. પાલનપુર શહેરના લોકોએ મોટા પ્રમાણમાં હિજરત કરવી પડી. ઈસ્વીસન 1834માં દિવાન ફતેહખાનના સમયમાં પણ પ્લેગનો હુમલો થયો, જે પ્રથમ પાંથાવાડામાં દેખાયો. પાલનપુર ખાલી થયું અને આ હુમલો મારવાડ તરફથી આવ્યો. ઈસ્વીસન 1842માં કોલેરાની મહામારી ફાટી અને એ સમયમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. પાલનપુર અને પાલનપુરના કેટલાક ગામો ઉજ્જડ બની ગયા. શ્રોતા મિત્રો, આ વાત હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંખી અને ઝલક, કે જે પરીખ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આગળ આપણે વાત કરીએ પ્લેગની, તો ઈસ્વીસન 1883માં પાલનપુરમાં કોલેરાના રોગથી કેટલાક મૃત્યુ થયા અને નગરજનોએ હિજરત કરી. આ જ પ્રમાણે ઈસ્વીસન 1897, 1906, ડિસેમ્બર 1909 આ બધામાં પણ પ્લેગની આ મહામારીએ પાલનપુરને વધારે રંગ જોડ્યું. આગળ વાત કરીશું વિનાશક વર્ષા વિશે, કે વિનાશની આ વર્ષાએ

ઈસવીસન 1808 દિવાન ફિરોઝ ખાનના સમયમાં ભારે વિનાશક ધરતીકંપ અને મુશળધાર વર્ષા થઈ કે જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ. ઈસવીસન 1843માં આવી જ એક વિનાશક વર્ષાના કારણે ઘણી જાનહાનિ થઈ. ઈસવીસન 1847માં પાલનપુરમાં વરસાદી તોફાનો સેંકડો માણસોને બેઘર બનાવી ગયા, પરિવાર નુકસાન થયું. એવી જ રીતે ઈસવીસન 1855માં પણ ભારે વિનાશક વરસાદ આવ્યો કે જેના લીધે જાનહાનિ અને ભારે નુકસાન થયું. દિવાન જોરાવર ખાને ખુદાની બંદગી કરી, દુઆઓ માગી અને આ તોફાન સમી ગયું. દિવાને ગરીબોને ઘણી મદદ કરી. ઈસવીસન 1862માં પણ આવું જ એક વિનાશક માવઠું આવ્યું. અનાજ કાપણીનો સમય હતો અને જેના લીધે આ અનાજ એ સડી ગયું. આ વરસાદ એ સડિયલ વરસાદ તરીકે ઓળખાય. ઈસવીસન 2007ના જુલાઈ માસમાં વરસાદના આરંભે બીજી તારીખે 6 ઇંચ અને ત્રીજી તારીખે 8 ઇંચ મળી સતત 24 કલાક વરસાદ થતાં શહેરનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે શહેરની મિલકતોને ભારે નુકસાન. માનવજાત એ કુદરત આગળ હંમેશા લાચાર બને છે. કુદરતનો એક બીજા ક્રોધનું સ્વરૂપ છે દુષ્કાળ. શું થયું દુષ્કાળ વખતે પાલનપુરમાં જાણીશું નાનકડા વિરામ.

દિવાન જોરાવર ખાનના સમયમાં પાલનપુરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. તે સમયે મારવાડમાં ભારે દુષ્કાળ પડતા હજારો ગરીબ લોકોએ પોતાના વતનમાંથી હિજરત કરી. ભૂખ્યા ગરીબ લોકોનું જૂથ પાલનપુર આવ્યું ત્યારે દિવાન જોરાવર ખાને તેમને આશરો આપ્યો. પાલનપુરમાં દુષ્કાળના સમયે સ્ટેટની મહેસૂલી આવકનો એક મોટો ભાગ માફ કર્યો. સસ્તા અનાજની દુકાનો ખોલી પોતાના લશ્કરના સિપાહીની તકલીફનો વિચાર કરી તેમના પગારમાં પણ વધારો કર્યો. ઈસવીસન 1899 અને ઈસવીસન 1900 એમ ઉપરાઉપરી 2 વર્ષ પાલનપુર માટે આપત્તિજનક રહ્યા. ઈસવીસન 1899માં કપરો દુકાળ આવ્યો અને ઈસવીસન 1900માં કોલેરા ફાટી નીકળ્યો. મચ્છરીય તાવ શરૂ થયો. દુષ્કાળના કારણે પાલનપુર સ્ટેટ તરફથી રાહત કામ શરૂ કરવામાં આવ્યા. ઈસવીસન 1899માં ઓક્ટોબરમાં રાહત કામે આવતા જતા મજૂરોની સંખ્યા 23,915 હતી, તે વધીને નવેમ્બરમાં 35,466 થઈ. મજૂરો તેમજ નગરજનોમાં કોલેરાના મોટા સંખ્યામાં મૃત્યુના કારણે વસ્તીમાં મોટો ઘટાડો થયો. ઈસવીસન 1901માં બહુ કપરો દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળ છપ્પનિયો દુકાળ તરીકે ઓળખાય છે. દેશભરમાં જાણીતો બનેલો આ છપ્પનિયો દુકાળ એ માનવ અને પશુઓ બંને માટે કાળ બનીને આવ્યો. આ દુકાળમાં રાજ્ય તરફથી રાહત કામે શરૂ કરવામાં આવ્યું. રાહત કામના મજૂરો દ્વારા પાલનપુરનું માન સરોવર ઊંડું કરાવી લડવી સાથે જોડી દેવામાં આવ્યું. આ દુષ્કાળમાં પાલનપુરની પ્રજાને ઉપયોગી થવા નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજીએ બ્રિટિશ સરકાર પાસેથી લોન લીધી, જે તેમના પુત્ર નવાબશ્રી તાલિમ મોહમ્મદના વહીવટ દરમિયાન ભરપાઈ થઈ.

કુદરતી આપત્તિઓ વચ્ચે જજુમી રહેલા પાલમપુરે કોમી તંગદિલીનો પણ સામનો કર્યો, જે તાલીમ અમલ કદી નતા ઈચ્છતા. તો જાણીએ કે ક્યારે થયા આ કોમી રમખાણ. ઈસવીસન 1946 ઓક્ટોબરમાં પાલમપુરમાં નગરપાલિકાની ચૂંટણી પતી રાત્રિના સમયે 300 જેટલા લોકોએ એક મહોલ્લા ઉપર હુમલો કરી 2 જણને છુરાબાજીથી ઈજા કરતા વાતાવરણ તંગ બન્યું. શહેરીજનો આખી રાત ભયમાં વિતાવી બીજા દિવસે સવારના બજાર બંધ હતી. આ સંદર્ભે ચૂંટાયેલા હિન્દુ સભ્યોએ નગરપાલિકામાંથી રાજીનામા આપ્યા. બહાર ગામ ગયેલા નવાબ સાહેબને તારથી જાણ કરતા કે પાલનપુરમાં આવું થયું છે, તેઓ પાછા આવે. મુંબઈથી લોકસંઘ સંસ્થાનું પ્રતિનિધિમંડળ આ માટે પાલનપુર દોડી આવ્યું. તંગદિલી દરમિયાન મોટી બજારમાં બેગમ સાહેબાના કારભારી શ્રી મણીલાલ પીતાંબરભાઈ મહેતા ઉપર છુરાબાજીનો હુમલો થયા પછી કોમી તોફાન સમી ગયું હતું. આઝાદી બાદ કોમી તંગદિલીનો પ્રથમ બનાવ લક્ષ્મણ ટેકરીના મંદિરમાં લોહીના છંટકારાવાળા ગાયના મુખનું હાડકું કોઈ મૂકી ગયું ત્યારથી બન્યું. શહેરભરમાં મોટો ઉશ્કેરાટ ફેલાયો. દર વર્ષની જેમ ઈસવીસન 1967 ઓક્ટોબરમાં દશેરાની સવારી નીકળી હતી. નાની બજાર વિસ્તારમાંથી આ સવારી પસાર થઈ ત્યારે એ મસ્જિદ નજીક વાજિંત્ર વગાડતા આ સવારી ઉપર પથ્થરમારો થયો. પોલીસે વાતાવરણ શાંત પાડવા પ્રથમવાર ટીયર ગેસ છોડ્યા. આ બનાવને પરિણામે શાંતિ સમિતિના તેમજ નગરપાલિકાના કેટલાક સભ્યો શહેરમાંથી 27 જણની ધરપકડ થઈ. ઈસવીસન 1969 સપ્ટેમ્બરમાં અમદાવાદમાં જગન્નાથ મંદિર ઉપર થયેલા હુમલાનો વિરોધ દર્શાવવા પાલનપુરમાં બંધ પડાયો. તે દરમિયાન શહેરમાં તોફાની તત્વો દ્વારા સંખ્યાબંધ દુકાનો અને મકાનોને આગ ચાંપવામાં આવી. લૂંટ ભાંગફોડ આ બધા બનાવો બન્યા. શાંતિ રાખવા પોલીસ દ્વારા શહેરમાં પ્રથમવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો. બનાવ સંદર્ભે 32 જણની ધરપકડ થઈ. ઈસવીસન 1972 ઓક્ટોબરમાં નાની બજારમાં દશેરાની સવારી ઉપર પથ્થરમારો થતાં મામલો વિચક્યો. 10 જેટલી દુકાનોએ આગ અને 6 જેટલી દુકાનોને ભાંગફોડ કરતા પોલીસે ટીયર ગેસ છોડ્યો. દિલ્હી ગેટ નજીક ગોળીબાર થયો. 18 વર્ષના યુવકને પગે ગોળી વાગતા પગ કપાવો પડ્યો. બીજાને ગોળીબારથી ઈજા થઈ. માનસરોવર નજીક રાવણનું પુતળું એ દહન થયા વગર જ રહી ગયું. શહેરમાં કર્ફ્યુ નખાય. 3 દિવસ થોડા કલાકની છૂટછાટ બાદ 4 દિવસે કર્ફ્યુ ઉઠાવ્યો અને કેટલાકની ધરપકડ. આગળ ક્યારે ક્યારે આવી કોમી તંગદિલી થઈ જાણીશું નાનકડા.

ઉમેદ તંગદિલીમાંથી પાલનપુર પણ ના છૂટી શક્યો. ઈસવીસન 1986 વર્ષમાં પાલનપુરના ઇતિહાસમાં કોમે તંગદિલી માટે તે કલંકરૂપ બની. આ વર્ષમાં 2 ફેબ્રુઆરી, 30 માર્ચ, 24 એપ્રિલ, 16 અને 20 મે, 4 જૂન અને 19 ઓગસ્ટ એમ 6 મહિના જેવો સમય કોમી તંગદિલી વચ્ચે પસાર થયો. તારીખ 3 માર્ચના રાત્રે હુમલાના બનાવમાં એકનું મૃત્યુ થયું અને રાત્રે નખાયેલો કર્ફ્યુ છેક તારીખ 1 થી 8 સુધી થોડા કલાકની છૂટ સાથે શરૂ થયો. 66 લોકોની ધરપકડ થઈ. 4 જૂનની રાત્રે કોમી આગ એ ભભૂકી ઉઠી જેને વહીવટીતંત્રએ તાત્કાલિક તાપી દીધી. ઈસવીસન 2002 ફેબ્રુઆરીમાં ગોધરા નજીક સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને સળગાવી દેવાના બનાવના પગલે પાલનપુરમાં 15 જેટલી દુકાનો અને 10 જેટલા લારી ગલ્લાને તોડફોડ અને આગ લગાવવાની ઘટના બની. તેના કારણે કડક કર્ફ્યુ લાદવામાં આવ્યો. 115 કલાક પછી તેમાં થોડી છૂટ અપાઈ અને આ કોમી તંગદિલીના કેટલાક ભયંકર પરિણામો આવ્યા. શું પરિણામે આવ્યા કે પાલનપુરમાં કોમી તંગદિલીના આટલા બધા બનાવોને કારણે પાલનપુરના આસપાસના ગામડામાં નાના વેપારીઓ તેમજ લોકો ખરીદી અર્થે પાલનપુર આવતા બંધ થયા. શહેરના ધંધા રોજગારને ભારે નુકસાન થયું. નગરજનો વારંવાર થતા તોફાનોને લીધે દુઃખી અને કંટાળાજનક થઈ ગયા. ઈસવીસન 1980 ગુજરાત સરકારે પાલનપુર શહેરના બનાવો સંદર્ભે ગુજરાત ડિસ્ટર્બ એરિયાઝ એટલે કે મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડરના 1980 હેઠળ પાલનપુર શહેરને અશાંતગ્રસ્ત જાહેર કર્યું. ઈસવીસન 1987 પાલનપુર શહેર ઉપર શિક્ષાત્મક દંડ નાખવાનો હુકમ કરી નોટિસો કાઢવામાં આવી, પરંતુ તે સમયે તેનો સખત વિરોધ થયો અને દંડ અમલમાં ના. તો મિત્રો, આ એપિસોડમાં આપણે વાતો કરી કે પાલનપુરમાં ક્યારે કુદરતી આફતો આવી અને ક્યારે કોમી તંગદિલી થઈ. પણ આપણું પાલનપુર તો પાલનપુર જ છે અને પાલનપુરના આ નાગરિકો એ ગમે તે માનવસર્જિત આપત્તિ હોય કે કુદરતી આપત્તિ, આપણે લડ્યા છીએ અને હંમેશા જીત્યા છીએ. આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વહીવટી રીત રસમના કેટલાક રસપ્રદ કિસ્સાઓની અને કેટલાક જૂના દસ્તાવેજો વિશે. તો મળું છું આવતા એપિસોડમાં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: अभी आपने सुना कार्यक्रम मेजर सोमनाथ शर्मा, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। अब अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
1: जगबंधु,
0: चेतना,
1: अर्शद,
0: सौम्या,
1: प्रसून
0: और हमारे आज के विशेषज्ञ प्रोफेसर सरयुग यादव के साथ
1: विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: વાઘ અને યાત્રી। એક દિવસ એક વૃદ્ધ વાઘ જંગલમાં કાદવ ભરેલા તળાવની નજીકથી પસાર થતો હતો, ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી।
5: ચાલો આ રાખી લઉં છું, કઈ કામ આવશે। દેખાડવા માટે લાલચ તો મળી, હવે શિકારની રાહ જોઉં છું।
4: એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો। ત્યારે તેની નજર યાત્રી પર પડી।
5: આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ। અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ।
6: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે હે?
4: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
6: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
5: તમારો વહેમ તો સાચો છે, પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું। આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી।
6: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ।
5: અરે નહીં નહીં, આ હમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી। આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ।
4: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો।
6: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ, ચાલો બંગડી લઈ જ લઉં છું।
4: પણ જેવો એ પાણીમાં ઉતર્યો થોડી જ વારમાં,
6: અરે નહીં, આ તો કીચડ છે, હું ફસાઈ ગયો, બચાવો, મને કોઈ બચાવો।
4: વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો।
6: હે ભગવાન, કેટલો મૂર્ખ નીકળ્યો, લાલચે તો મારો જીવ જ લઈ લીધો।
3: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો। તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં।
7: એકતામાં શક્તિ છે। એકવાર પારેવાનું ટોળું અનાજની શોધમાં પોતાના ઘરથી ખૂબ દૂર ઉડી ગયું। જલ્દી જ તેઓ થાકેલા અને ભૂખ્યા થઈ ગયા અને તેમને થોભી જવાની ઈચ્છા થઈ। પારેવાના રાજાએ તેમને ઉડતું રહેવા માટે દબાણ કરતા કહ્યું, ચાલો ચાલો નાનકાઓ, મને ખાતરી છે કે હજી થોડુંક જ આગળ ઉડ્યા પછી આપણને અનાજ મળશે। અને તેઓ ઉડતા રહ્યા, જલ્દી જ નીચે જંગલમાં તેમને અનાજના કણ વેરાયેલા મળ્યા। તેઓ નીચે ઉતર્યા અને અનાજની મિજવાની કરી। અચાનક એક ઝાડ તેમની ઉપર પડી અને તેઓ તેમાં ફસાઈ ગયા। પારેવાઓને હવે શું કરવું?

તેને સમજ ન પડી. ભયભીત થઈ તેઓ પોતાના પંખ ફફડાવા લાગ્યા. શિકારી હવે પોતાનો શિકાર લઈ જવા પાસે આવી રહ્યો હતો. પારેવાના રાજાએ કહ્યું, મારી પાસે એક યુક્તિ છે. આપણે બધાએ સાથે મળીને એક કામ કરવું પડશે. આપણે બધા ઝાડ ઉચકી એક સાથે ઉપર ઉડીશું. હવે યાદ રાખજો કે એકતા એ આપણી એકમાત્ર આશા છે. પારેવાઓએ રાજાના કહ્યા પ્રમાણે કર્યું. હર એકે ઝાડનો એક ભાગ પોતાની ચાંચ વડે ઉપાડ્યો અને પોતાની બધી તાકાત લગાવી પંખ ફફડાવ્યા અને હવામાં ઉપર ઉડ્યા. શિકારીને આંચકો લાગ્યો. થોડીક વાર સુધી એ એમની પાછળ દોડ્યો, પણ જલ્દી જ તેઓ હવામાં ખૂબ ઊંચા ચડી ગયા હતા. એ ત્યાં ઊભો રહી અચરજથી પોતાની ઝાડને હવામાં ઉડતી જોતો રહ્યો. જંગલથી સારો એવો અંતર કાપી લીધા પછી પારેવાના રાજાએ કહ્યું, આપણી અડધી ચિંતા મટી ગઈ. હવે આપણે ઉડીને ઉંદરોના રાજ્યમાં જશું. મારો મિત્ર ઉંદરોનો રાજા ચોક્કસ આપણી મદદ કરશે. બધા પારેવા ઉડી ને ઉંદરોના રાજ્યમાં પહોંચ્યા. જ્યારે ઉંદરોએ પંખોના ફફડાટનું અવાજ સાંભળ્યું, ત્યારે એમને લાગ્યું કે બાજ પક્ષીઓ તેમને ખાવા આવી રહ્યા છે. બધા ઉંદર પોતાના નાનકડા દરમાં છુપાઈ ગયા. તેમના રાજાએ પોતાના મિત્રને હાથ મારી, હું છું પારેવાનો રાજા. મારી પ્રજાને હું સંકટમાં છીએ. શું તું કૃપા કરી બહાર આવી અમારી મદદ કરીશ? આ સાંભળી ઉંદરનો રાજા ધસીને બહાર આવ્યો. પોતાના મિત્રને આવી દશામાં જોઈ એ દુખી થયો. એણે કહ્યું, મને એકલાને તમને મુક્ત કરવા ખૂબ સમય લાગશે. હું તમારી મદદ કરવા મારી પ્રજાને બોલાવું છું. બધા ઉંદર કામે લાગી ગયા. પોતાના જીવના દાંતો વડે તેમણે ઝાડ કાતરી દીધી. ધીરેથી તેમણે આખી ઝાડમાં કાણા પાડી દીધા. કૃતજ્ઞ પારેવા એક પછી એક બહાર આવતા ગયા અને પોતાની થાકેલી પાંખોને લંબાવી. પોતાને મુક્ત કરવા બદલ બધા પારેવાઓએ ઉંદરોના રાજાનો અને તેની પ્રજાનો આભાર માન્યો. તેઓએ પોતાના રાજાનો પણ ખૂબ આભાર માન્યો અને કહ્યું, એ વાત તદ્દન સાચી છે કે એકતામાં શક્તિ છે.

0: લઈ જતો. એટલા માટે એક દિવસ એમણે રહેઠાણ બદલવાનો નિર્ણય કર્યો. એમણે દૂર એક તાડનું ઝાડ શોધી લીધું. એ ઝાડ બહુ જ ઊંચું હોવાને કારણે શિકારીનું એના ઉપર ચડવું મુશ્કેલ હતું. સમૂહના મુખિયાએ બધા પોપટોને માળાઓ બનાવવાનું શરૂ કરવા કહ્યું. બધા પોપટો નવી જગ્યા જોઈને બહુ જ ખુશ થયા અને ખુશીથી ગાવા લાગ્યા. પણ મુખી સાવધાન હતો. એ હજી પણ નવી જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. અચાનક એણે એ ઝાડ પાસે એક નાની વેલ જોઈ. એણે બધા પોપટોને નીચે બોલાવ્યા.
1: જલ્દી નીચે આવો, આ ઝાડ પાસે જે વેલ છે એને હમણાં જ કાઢવી પડશે.
0: બધા પોપટો માળામાં આરામ કરી રહ્યા હતા. એમણે માળામાંથી જ નીચે ઉગેલી વેલ જોઈ અને કહેવા લાગ્યા,
2: મુખ્યજી તમે ખોટી ચિંતા કરી રહ્યા છો.
3: એ નાની વેલ આપણું શું બગાડશે?
0: મુખી એમને એ વેલ કાઢવાની આવશ્યકતા સમજાવવા લાગ્યો.
1: આજે આ વેલ નાજુક છે, એને કાઢવી સહેલી છે, પણ એ હંમેશા એટલી જ નહીં રહે. થોડા દિવસો પછી એ ઘણી સખત દોરડા જેવી બની જશે. એને હમણાં જ કાઢવી પડશે. સમય પસાર થતા એ શિકારીઓનું ઝાડ પર ચડવાનું સાધન બની જશે. એ સહેલાઈથી માળા સુધી પહોંચી જશે અને અનર્થ થઈ જશે.
0: બધા પોપટો આરામથી માળામાં બેઠા હતા. એ એમના મનોરંજનમાં ખલેલ નહોતા ઈચ્છતા. મુખિયાની વાત એ રોજ આગલા દિવસ પર ટાળતા રહ્યા. ટાળતા ટાળતા પોપટોએ વેલને વધવા દીધી. થોડા દિવસો પછી વેલ વધીને મજબૂત બની ગઈ. હવે પોપટોએ એને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ એને ન કાઢી શક્યા. એક દિવસ જે મુખિયાએ કહ્યું હતું એ જ થયું. એક શિકારી ત્યાં આવ્યો. એણે એ મજબૂત વેલ જોઈ અને એ વેલની સહાયતાથી એ બહુ સહેલાઈથી ઝાડ પર ચડી ગયો. આખા સમૂહની આંખો સામે એ એમના માળાઓમાંથી બધા બચ્ચાઓને કાઢીને લઈ ગયો. બધા પોપટો જોતા જ રહી ગયા અને કંઈ જ ન કરી શક્યા. એ ઘટના પછી બધા પોપટો એ ઝાડ છોડીને ચાલ્યા ગયા. એમના મુખિયાની વાત ન માનવા પર એમને ખૂબ જ પસ્તાવો થયો. પણ હવે સમય નીકળી ચૂક્યો હતો.
4: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો. અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
5: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમે સાંભળી રહ્યા છો.
1: એક દિવસ મગર જમીન પર આમ તેમ પડેલા બોર ખાઈ રહ્યો હતો.
2: હે મિત્ર, આ બોર તો ઘણા સ્વાદિષ્ટ અને રસીલા છે. શું તું મારી પત્ની માટે થોડાક તોડીને આપી શકીશ? હા, જરૂર જરૂર, હું જરૂર આપીશ. આલે,
1: વાંદરાએ થોડાક બોર તોડીને મગરને આપ્યા. પછી મગરે જઈને એ બોર પોતાની પત્નીને આપ્યા.
3: અરે વાહ, આ તો બહુ સ્વાદિષ્ટ છે. બહુ જ. મેં તો મારી જિંદગીમાં આટલા સ્વાદિષ્ટ અને રસીલા ફળો ક્યારેય નહીં ખાધા.
2: આથી રોજ હું તારે માટે આવા જ બોર લઈને આવીશ.
1: થોડા જ દિવસોમાં વાંદરું અને મગર સારા મિત્રો બની ગયા. દિવસો આમ જ વીતતા ગયા અને એક દિવસ
3: રોજે રોજે એ જ ફળો ખાઈને હું કંટાળી ગઈ છું. આ બોર જો આટલા સ્વાદિષ્ટ છે તો આ ફળોને રોજ ખાવા વાળા પેલા વાંદરાનું કાજુ કેટલું સ્વાદિષ્ટ હશે. મને વાંદરાનું કાજુ જોઈએ. હમણાં જ લાવી આપો.
2: શું શું કહે છે તું? એ મારો મિત્ર છે. તું પોતાનો વિચાર બદલી નાખ.
3: નહીં, જો તું વાંદરાનું કાજુ નહીં આપે તો હું તને છોડીને જતી રહીશ.
1: આ સાંભળીને મગર વિચારમાં પડી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. મગર વિચારવા લાગ્યો કે વાંદરાને પોતાના ઘરે શી રીતે લઈ આવે. અચાનક તેને એક તુક્કો સૂઝ્યો.
2: મિત્ર, આજે તારે

0: મારા ઘરે ભોજન માટે આવવાનું છે.
1: અરે વાહ, સાંભળીને બહુ આનંદ થયો. ચાલ હું આવું છું.
2: મગરે વાંદરાને પોતાની પીઠ પર બેસાડ્યો અને એ તરવા લાગ્યો. નદીમાં થોડે દૂર ગયા પછી,
3: મિત્ર મને માફ કર, મારી પત્નીએ ખાવા માટે તારું કાળજું માંગ્યું છે, તેથી હું તને ત્યાં લઈ જઈ રહ્યો છું.
1: અરે આ તો ખોટો ફસાયો. કંઈ પણ કરીને મારે અહીંથી નીકળવું જોઈએ. હે ભગવાન.

आज वैशाली पटेल कॉम्पिटिशन कोऑर्डिनेटर द्वारा आयोजित गुजरात राज्य कक्षा नी लेखन स्पर्धा मारा अक्षर सौथी सारा अक्षर 2026 आ स्पर्धा नी प्रारंभ तारीख छे 2 ऑक्टोबर 2026 गांधी जयंती पेरेग्राफ मोकलवानी छेल्ली तारीख छे 31 ऑक्टोबर 2026 सरदार वल्लभ भाई पटेल जन्म जयंती जेनु रिजल्ट आवशे 8 नवंबर 2026 વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9994883633 પર હાઈ મેસેજ કરીને મોકલો તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા. તેમ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88.

5129-6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તો આજે જ વોટ્સઅપ કરો 9512-9966-88 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સઅપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
0: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો. વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતિ. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોસ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

બહુ સમજણ, એક માણસે એક માણસ ને એટલું કીધું તમે સમજદાર છો, ઓલો કે હા કે તો તમે દુખી હશો, હે સમજદાર છો તો કે હા કે તો તમે દુખી હશો, સમજણ છે ને દુખ છે, બાપ નાથવરડો કાઢ નાખ્યો ને હું દુખ છે, હે એક જણે એક જણા ને એટલું કીધું એક 100 રૂપિયા ઉછી ના દો ને, એટલે ઓલો કે હું તમને ઓળખતો નથી બરાબર, તો કે બરાબર ઓળખે નહીં કોઈ દેતું નથી, તમે ઓળખતા નથી અને બરાબર ઓળખે કોઈ ઉભવા દેતું નથી, એટલે આગળ આવેલો ને એક ભાઈ મળ્યા કે ભાઈ 100 રૂપિયા ઉછી ના દો ને, એટલે ઓલો તો દાતાર માણસ હતો, લઈ જાઓ લઈ જાઓ 100 રૂપિયા, તો કે એમ નહીં 150 લઈ જાઓ, 50 પછી લઈ જાઉં તો હાલે, 15 દી પછી, તો કે તમારી જેવી જરૂરિયાત 15 દી પછી આવજો તમે, તમારે 50 રૂપિયા લઈને હયો ગયો, વરહદી હતી દેવા નો આવ્યો ને વરહદી પૂરું થયું, પછી ઓલા ગરદણી કીધું ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ, તો એમ તો મારા તમારી પાસે 50 રૂપિયા નથી પડ્યા, એ હા મામા વળી ગયા, આની વાર્તાઓ નોરીએ આના ઓઠા દેવાય છે, હા આને જગતમાં યાદ ના કરે, પણ હનુમાન ગાળામાં ભગવાન

હનુમાનજી મહારાજ બિરાજે છે એટલે મહાપુરુષો સંતો બિરાજા છે એટલે મારે લોક સાહિત્યના માધ્યમથી લોકગીતોના માધ્યમથી તો મારે તમને આનંદ કરાવવો છે, પણ હું એક મહાપુરુષ પાસેથી સાંભળેલી વાત કહી અને પછી હું આગળ વધું. ગિરનાર છે અમારો ગરવો, એમાં તો આમ જાળવે જાળવે અને જાળવે જાળવે અમારા સંતો બિરાજા છે. હું હમણાં માયાભાઈ અમે બેઠા હતા ત્યારે હું કહેતો હતો અમારા એક સંત છે એને મને એક બહુ સરસ વાત કરી, યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી, તમારા જીવનમાં કામ લાગે. આ સમય બહુ વિચિત્ર આવી રહ્યો છે એ હું તમને કહું સાહેબ. આમાં હરિભજન હશે, સંસ્કાર હશે, સદગુરુ હશે તો તમે હું બચી શકશું, બાકી કોઈ બચાવી શકે એમ છે નહીં સાહેબ. વિચાર કરજો, જ્યાં લખવું ત્યાં લખી લેજો, આ યાદ રાખજો તમે. એ મહાપુરુષે મને શું કીધું ખબર કે આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. લખાઈ ગયા લખાઈ ગયા, બસ વાત પૂરી થઈ ગઈ. મેં કીધું બાપુ નો ફરે તો કે નો ફરે, પણ ત્રણ બાબતુ ફેરવી નાખે, વિધિના આંકડાને ફેરવી નાખે. ત્રણ બાબતુ. મેં કીધું બાપુ કઈ કઈ ત્રણ બાબતુ? એક કઠણ સાધના છે ને એ તમારા વિધિના આંકડા ફેરવી નાખે, કઠણ સાધના બરાબર. બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ. શક્તિપાત કરે ને આપણે મહાપુરુષો, શક્તિપાત કરે. ત્રણ પ્રકારે શક્તિપાત થાય, દ્રષ્ટિથી પણ થાય, સ્પર્શથી પણ થાય અને ચિંતનથી પણ શક્તિપાત થાય. સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. અને બીજી મને શું વાત કરી ખબર? મા બાપના આશીર્વાદી તમારા આંકડા ફેરવી નાખે છે. હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો, એ મહાપુરુષે મને જે કીધું એ કે ભીખુદાનભાઈ કલયુગ છે, આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે. કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય. કલયુગ બેહી ગયો. તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખા પદાર્થો નહીં મળે, નહીં ઘી મળે, નહીં તમને ગોળ સાચો મળે, નહીં ખાંડ મળે, નહીં ફૂલ મળે, બધા બનાવટી થઈ ગયા છે ને અટાને જ. હે, તો તમે કઠણ સાધના નહીં કરી શકો. અને બીજું સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે સાહેબ, એ મળવા મુશ્કેલ છે. અને પછી શું કીધું ખબર? મા બાપ તો ઘરમાં છે, કાલથી સવારમાં સેવા શરૂ કરી દો ને તમારા આંકડા ફગી જાય સાહેબ. અને મા બાપમાં એને ભાર દીધો સંતો હોવા છતાં મહાપુરુષે કીધું કે એમાં મા છે ને એ એમ કે બેટા તારું હારું થાય છે તો નો થવાનું હોય તો થાય સાહેબ. હા, એક મા એટલે આપણા કવિઓએ

અને ઘરમાં મથુરા અને ઘરમાં છે ગોકુળિયા ગામ. ભાઈ મારે નથી જવું તીર્થ ધામ. તો એક જ ઘડી તમારે સાંભળીને જીવનમાં અવતારવા જેવી છે સાહેબ.

0: ઉઠીને કરીએ માને પેલા પ્રણામ સાહેબ, માં તો માં છે, બીજા વગડા ના વા છે, માં માં છે. મારે એક પ્રસંગ આપને કેવો છે એટલે હું આ બાજુ હાસ્યરસની વાતો તો આપણે કરવાના જ હોય, હાસ્યરસ તો છે જીવનમાંથી જ નીકળે છે. હા, માય માં બીજા વગડાના વા છે, માય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ. હા, ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો. આજે મને પગે લાગ્યા બરોબર જ છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગોકુળ મથુરા ગયા ને
1: મહેશભાઈ,
0: ત્યારે એને ત્યાં મજા બહુ આવી, એટલે કોઈ કીધું કે તો બાપજી રોકાઈ જાઓ, પણ કે મારા માં ત્યાં એકલા છે ને એટલે હું નહીં રોકો. દરેક મહાપુરુષો એ માની સેવા કરી છે સાહેબ, તમારા પુરાણો ઇતિહાસ ને તમારે વાંચવાની છૂટ છે. માય માં છે, બીજા વગડાના વા છે, પણ માં કેવી હોય એમાં કઈ મારા તમારા સંસારની વાત નથી, પણ શાસ્ત્રની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું, જેના સાનિધ્યમાં આપણે બેઠા છે એટલે એટલે મારે તમને કેવી છે. એક તો એક બીજી વાત તમે સાંભળી લેજો, સંસ્કાર છે ને એને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે સાહેબ. થોડું વોલ્યુમ આપજો, વોલ્યુમ બોલવામાં સાંભળજો. હા બસ એટલું પછી રાખજો, જયારે બોલીએ ત્યારે દર વખતે કેવું ન પડે. બરોબર, સારામાં સારા માઇક છે, સવાલ નથી. હા, ઘણી જગ્યાએ તો રાખેંગારના વખતના ભૂટકી જાય ભાઈ, બોલીએથી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે પાછું ઉરીને મોઢામ કરે, હવારો હવાર હોહરું નીકળે નહીં. આ તો સરસ માઇક છે અને પસંદગી માયાભાઈની છે સાહેબ, એમાં કોઈ સવાલ નથી. હા, એકવાર તાળીઓથી વધાવો સાહેબ એને, એના માટે અઘરું છે, ભજનીકમાં એને હેલું પડે. હા, એ જસ્ટ કરીને માયાભાઈ મૂકી દે એ ચાલે. હા, એમાં ફેરફાર ન પડે, અમે તો કઈ ગાવાના ને કઈ બોલવાના એની ખબર જ ન હોય, અમને ખબર નથી ને એને ક્યાં ખબર હોય. અમે કઈ બોલીને ગાવાના ને કઈ વાત કરીને ગાવાના એ ક્યાં અમને ખબર છે, તો પછી એને ક્યાંથી હોય. છતાં એવું બેલેન્સ રાખે, સતત જાગૃતિ છે એટલે મારે કેવું છે. એટલે મહાપુરુષોએ માતાઓની સેવા કરી છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસથી તમે અત્યાર સુધી સંતોની રહ્યા હો, પણ હનુમાન ગાળા પાસે આપણે બેઠા છીએ એટલે એક અયોધ્યાના મહાત્માએ અમને જુનાગઢમાં વાત કરેલી વાત કરીને પછી હું લોક સાહિત્યની વાતો ઉપર જાઉં, પણ જેના સાનિધ્યમાં મળ્યા છીએ અમરીશભાઈ ડેર, જેમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને એણે એના આંગણામાં એના સાનિધ્યમાં ઉત્સવ કર્યો છે અને આપણે બધાને બોલાવ્યા છે સાહેબ. હા, હું અવારનવાર એનો ઉલ્લેખ કરી તો તમને એમ લાગે ભીખુદાનભાઈ રૂડું બનાવે છે, પણ ના, હું સાચું કહું સાહેબ, આ બહુ ડેર કુટુંબ, ખાનદાન કુટુંબ છે. જેપી ડેરનું કુટુંબ બહુ ખાનદાન છે સાહેબ. અમરીશભાઈ એટલે માણી

પહેલો માણસ છે. જેમ મને માયાભાઈ કહેતા હતા ને કે સાહેબ એની એની સજ્જનતા, એનું સમર્પણ, એની સમજણ, હા સમજણ ની જ કિંમત છે. સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ હજાર, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર. સાહેબ સમજણી મૂડી છે. પણ મને એક વાત કરી છે મહાપુરુષોએ, સંતોએ, એટલે હું આપના સાનિધ્યમાં રજૂ કરું છું કે હનુમાનજીના મા, અંજની મા, હમણાં રહેવા દે તો રૂપિયાભાઈ પછી કરજો ભેળા. પછી અંજનાભાઈ એક દી હનુમાનજીને એમ કીધું કે હનુમાનજી તો કે હા તારા જેવો મારે દીકરો અને હું રામના દર્શન કર્યા વિના ની મરી જાય છે. રામને કોક દીક તો આપણે ઘીરે લઈ આવ્યો. કારણ કે હા માં લઈ આવું, હા તમે કયો તો તમે અત્યાર સુધી કીધું નહીં, મને ખબર ન પડી, હું લઈ આવીશ. અને ગયા પ્રભુ રામની પાસે કે હે પ્રભુ, હે મારા નાથ કૃપાળુ, મારી માને દર્શન કરવા મારી ઘીરે આવશ્યો. તો રામ કે હું એક નહીં, રઘુકુળ મણી રામ બોલ્યા, હું એક નહીં, હું સીતાજી લક્ષ્મણજી અમે અમે બધા જ આવશું, થોડે આવશું. અને સાહેબ મહેમાનો લઈને હનુમાનજી આવ્યા અને માં અંજની બેઠા છે સામે બેહાડી અને પરિચય કરાવે છે. માં આ સામે બેઠા રઘુકુળ મણી રામ દશરથના દીકરા, મારા સર્વોત્તમ, મારા પ્રભુ, મારા મારું જે કાંઈ ગણો એ મારા રાઘવ છે. એટલે માં અંજની શું કીધું, ઠીક હશે બેટા, એમ આમ કીધું, ઠીક હશે બેટા, નથી આપણા ગામડાનું આ લટકું છે, ઠીક હશે એમ. હા એમાં ઘણું આવી જાય. પણ હનુમાનજીને ખબર ન પડી. અને મા એમની બાજુમાં બેઠા ને એ સીતાજી, મારી મા જોગમાયા આવી ના સીતાજી, તો હા એની બાજુમાં બેઠા ને લક્ષ્મણજી શેષાય અવતાર, તો કે ઠીક હશે. એમાં ઠીક હશે ને તો એ લક્ષ્મણજીને આમ એમ થઈ ગયું કે આ દોષી કોઈને ગણતી નથી આપણને કોઈ, નકામાં હનુમાનજી આપને અહીં લઈ આવ્યા. પણ રામે ઈશારો કર્યો કે હનુમાનજી બોલજો, ભાઈ લક્ષ્મણજી બોલતા નહીં, હનુમાનજીના માં છે, અંજની માં, એમ હવે તમારે પૂછવું તો પૂછી લ્યો કે કેમ આમ કયો છો. એટલે લક્ષ્મણજી પૂછ્યું કેમ અમને કોઈ કાંઈ તમે આમ ઓલું ગણતા નથી. એવું નથી લક્ષ્મણજી, સાંભળો, સીતાજી જોઈને મને એમ થાય કે એવડા સીતાજી, એના અર્થ મારા રામને લંકામાં ધોકો ખાવો પડ્યો. અને હનુમાનજી સામે જોઈને કીધું કે બેટા તારો જન્મ થયો અને એક ઘૂંટડો મેં તને ધાવણ ધવરાયો તો તું સૂર્યને ગળવા માટે હોયો ગયો, પણ એક ચોઘડિયું દોઢ કલાક તને ધવરાયો હોત તો મારા રામને લંકામાં ધક્કો ન થતી, તું જ કરીને આવવાનો હતો બાપ. અને આમ કહેવાય છે કે ધાવણની છેડ ફોડી પહાડના કટકા કરી નાખ્યા, ઈ માં છે. એટલે ભારતની સંસ્કૃતિને માં કહેવાય, ભારત માં કહેવાય છે. આપણા ઋષિ મુનિઓ જે છે ને, આપણું આપણા આપણું મૂડી છે, આપણી મૂડી છે, આ બધા પોતાનું બધું છોડી અને આપણા માટે જીવે છે સાહેબ, અસ્તિત્વ માટે જીવે છે. દુકાળ ન પડે એનું ધ્યાન રાખે, અતિવૃષ્ટિ વર્ષે વરસાદ ન વર્ષે એનું ધ્યાન રાખે. તો માં છે આપણા દેશની સંસ્કૃતિ. શું કે છે દાદુભાઈની એક કવિતા છે મહેશભાઈ, કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ સાંભળજો, આ વાગોળવા જેવી કવિતા છે. શબ્દ એક શોધો, ભારતની સંસ્કૃતિ એવી છે, શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ વાયુ મહાભારત નીકળી ગીતા. સાહેબ આ એક જ દેશ ભારત એવો છે કે જેમાં મહાભારતનું યુદ્ધ આવ્યું અને ગીતાનો જન્મ થયો છે. ગીતાજી જુદી તાસીર છે ભારતની ધરતીની, કે મહાભારત આવો અને ગીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. સાહેબ જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને લક્ષ્મણને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ. સાહેબ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. સાહેબ અને છેલ્લી કડી છે કાલિદાસ અને ભોજના ખંડેરો જરીક જ્યાં ખોતરોતા કવિતા નીકળે. સાહેબ આ દેશ અદ્ભુત છે, ભારત દેશ અદ્ભુત છે. સાહેબ ભારતને માં કહેવાય છે, એ ભારત માં છે. એટલે આપણા ભારતને માટે આપણી ગંગા, જમના, યમુના, સરસ્વતી આપણી સરિતાઓ છે, એના માટે પણ આપણા મહાપુરુષોએ લીખ્યું છે. અમારા હરિદાન મુનિની એક કવિતા છે, હા જેની પાછળ મારે પાછો એક પ્રસંગ તમને કેવો છે કે તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી. સમજી લેજો યુવાન મિત્રો, ખાસ સમજે, મિત્રો ખાસ સમજે,

અયું હિમાલો બનાવું હરિના ભજન ને માટે હિમાલયને જાઉં. અમારા હરિદાનજી મુનિ કવિતા મને બહુ ગમે છે એટલે હું આ બહુ રજૂ કરું છું. એક જણે એક સાધુને જઈને કીધું કે બાપુ મારી એકાંતમાં જાઉં તો કે એકાંતમાં હું કરું તો કે મારે ભજન કરું તો એમ તો કે હા તારું આખું ઘર હુઈ જાય પછી ખૂણામાં બેઠો બેઠો ભજન કરતો નથી થતું, તારે તો બેટા બીજે જમાવવી એટલે જવું છે, એ તારે તો બીજે જમાવી એટલે જવું, ભજન કરું તો ઘરમાં ખૂણામાં બેહી જાય આખું ઘર હુઈ જાય પછી બેહી જાય તને કોણ નડે છે. હરિના ભજન ને માટે હિમાલયને જાઉં, હિમાલયને જાઉં સાંભળજો આ શબ્દ, મારું હૈયું હિમાલયો બનાવું છે. અહીંયા કરુણા રાખું, અહીંયા દયા રાખું, અહીંયા સમર્પણ રાખું, અહીંયા ત્યાગ રાખું, અહીંયા ભક્તિ રાખું, એને ક્યાંય જવાની જરૂર નથી. આ જેપી ડેરને માટે હું અતિશંકતો નથી પણ આવી વ્યક્તિ જેપી ડેર છે જીવાભાઈઓ, હૈયામાં હિમાલયો કરીને બેઠો માણસ હું ઓળખું, વર્ષોથી ઓળખું એને. હા હિમાલયને જાવું, મારું હૈયું હિમાલયો બનાવું, હરિના ભજનને માટે હિમાલયને જાવું. હું વચ્ચે વાત કરતો હતો યુવાન મિત્રોની કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિમાં બને લ્યો, DHM લોટરીની ટિકિટ લાગે, કોઈ મને આવીને એમ કે ભીખુદાનભાઈ તમને કરોડ રૂપિયાની લોટરી લાગી એટલે DHM મને કહેવાય એવું વ્યારુટાને હું કરોડપતિ બની ગયો કે ન બની ગયો, બની ગયો ને, અને બીજેથી શેર બજારમાં ડૂબી જાઉં તો પ્રમદી રોડપતિ થઈ જાઉં. સંપત્તિમાં બને, સંસ્કારમાં નથી બનતું સાહેબ. સંસ્કારને તો આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. હવે મહત્વની વાત યુવાનો ખાસ સાંભળે, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. એ તો જીવવું પડે, જીવવું પડે, જીવવું પડે સાહેબ. મારા બે મિત્રો આજ બેઠા છે, અમારા ધારાસભ્ય પૂજાભાઈ વંશ અને ડોક્ટર કનુભાઈ કસરિયા મોવાના, બે સેવાભાવી છે સાહેબ. એ મારા બહુ ચાહક છે અને હું એનો ઉલ્લેખ કરતા શરૂઆતમાં ભૂલી ગયો, માફ કરે. પણ હવે આમાં કેટલું યાદ રહીએ સાહેબ, આમ ગાનાથી જાય પછી. હા હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો તો મિત્રો 20 વર્ષની ઉંમર હતી મારી, અટાણ મને 76મું વર્ષ છે સાહેબ. 55 વર્ષ તો મને સ્ટેજ ઉપર થયા, જયારે માઇક નહોતા લાઈટ નહોતી ત્યારે પ્રાણભાઈ લાખાભાઈ દિવાળી બેન ને અમે ભજન ગાયેલા સાહેબ. આમ આમ ચોરે ગાડીના પાથરી દે, આખું ગામ ગોઠવાઈ જાય, હું વાતો કરું, પ્રાણભાઈ ભજન ગાય, દિવાળી બેન લોકગીત ગાય, અને માણસ શાંતિથી બેઠું બેઠું સાંભળે. એનું કારણ શું ખબર? તે દી અંદરથી માણસ શાંત હતો. અટાણે તો માથે ભૂંગળું હોય તો કે વધારો વધારો વધારો, હવે કેટલું વધારે હે, એને ફૂલ તો મૂકી દીધું પણ તું અંદરથી શાંત નથી, તને ક્યાંથી સાંભળ્યું? અંદરની શાંતિ પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટવા ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાંફરો, પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ.

વહી જાય, સંસ્કાર ને જાતા પેઢ્યું લાગે. અને હા હા, અમારા મિત્રો એ ફરમાઈશ કે એની તું કરવી જ પડે, પણ આ એક વાત પૂરી કરી લો, વળી પાછું ભૂલાઈ જાય, વળી પાછું યાદ નહીં આવે. અમારે ગરબીમાં એક જણો આવતો, સમજ્યા, ગાંધીગ્રામમાં હું ગરબી કરતો ને ત્યારે મને કે ગીત ગાવા દે ને, મેં કીધું ગાઓ, તમે તો ટેસ્ટી ગાઓ. અરે પાસે માઇક દીધું ને બોલ્યો કે તો ગોરી ગોગાના, મને કે ગોગાનો હું, મેં કીધું ઘોડલા, ઘોડલામ ગાવી દો, એનું હું વખણાઈ ખબર નહીં એને. ખેતો ગોરી ચિતલની, ચિતલનું હું, ચુંદડી, ચુંદડી મગાવી દો. હવે આ કઈ પૂરું થાય સાહેબ, હે, એટલે ભૂલાઈ જાય તો પાછું હાથમાં ન આવે. અને પછી હું કીધું કે મને કહેતો હવે અટાણે, મને તો મને નથી યાદ આવતું, પણ મને તમે ભાષણ કરવા દેજો, હું ગાઈ નહીં શકું તમે બેઠા એટલે, પણ હું બોલી શકીશ. મેં તો દશરાંતી આવજે, ઇનામ દઈએ, તઈએ તું તારે બોલજે. અને આવ્યો દિયાથમાં, અમે વ્યારું કર્યા વિનાનો, અને સામે આવીને બેઠો, નાસકા મારે હવે આવું. મેં ઘડીક તો બે ભલા પણ ઇનામ તો દઈ દેવા દે બધા ને, તો વળી 15 મિનિટ પછી વળી ઊંચો થાય, આવું ઝપટ કરું. તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલ ને પ્રમુખ ને પ્રવચન કરી લેવા દે ને, પછી તું તારે આવ્યું. અને પછી બધું થઈ ગયું, મેં કીધું આવો તમે હવે. અને સાહેબ માઇક પાસે આવ્યો અને ધ્રુજારી વસૂટી ગયો, ભાઈ બેનું આપણે હોવ એક છે, ગોથું ખાઈ ગયો, વાહે ગોથું ખાઈ ગયો, કાંજી ફૂટા હેરી માં આવ્યા, એ ગોથું ખાઈ ગયો, કાંજી ફૂટા બહાર આવી વાર્તા કદાવ.

0: काय गांजीबे गांजीबे आता होत हा हा अद्भुत અદ્ભુત વાર્તાકારો એની આરે પણ અમે તો બહુ પ્રોગ્રામ કરેલા સાહેબ હા આ
1: દિવાલ પે તો પછી ગાઉં હા
0: મેં તમને કીધું ને કે સંસ્કાર ને આવતા પેજ્યું લાગે સંસ્કાર ને જાતે સફાકરા ગીત એવા છે કે અધવચ્ચે તમે ભૂલી જાઓ પેલે જ પાછા લેવા પડે એમ અમુક વાતું અમારી પાછી પહેલેથી લેવી પડે હું ત્રીજી વાર તમારે સામે કહું છું સંસ્કારને આવતા પેઢ્યું લાગે સંસ્કારને જાતા પેઢ્યું લાગે હે સંપત્તિમાં એવું નથી સંપત્તિ તો આજે લોટરી ટિકિટ લાગી જાય તો કાલે શેરબજારમાં ડૂબી જાય તો રોડપતિ થઈ જાય અને ત્રીજી અને છેલ્લી વાત સંપત્તિ કોકને છેતરી લઈ શકાય સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સર એ તો જીવવું પડે અને જીવવું પડે નંદ બાવા ને નેહડે લંકા હોનાની હતી હતા સંસ્કાર નામે ને મીંડું નતું મીંડું જ હતું લંકામાં ક્યાં સંસ્કાર હતા સાહેબ હે સંસ્કાર નતા કે સંસ્કાર હતા નંદ બાવા ને નેહડે ગોકુળમાં બ્રજમાં સાહેબ હે અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણ ને વસુદેવ લઈ અને નંદ બાવા ને નેહડે મૂકી ગયા કૃષ્ણ આવી લક્ષ્મીજી આવીને રેજ નહીં સાહેબ હે આવે ને અને એ સંસ્કાર આવ્યા સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર નો આવ્યા હા એટલે સંસ્કાર એ આ દેશની મૂડી છે આપણા દેશની મૂડી સંસ્કાર છે એટલે ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી હયું હેમાલો બનાવું અહીંયા દયા રાખું કરુણા રાખું ત્યાગ રાખું સમર્પણ રાખું પ્રેમ રાખું તો કોઈને ક્યાંય જવાની પેલી કડી સાંભળજો છે મનના મંદિરિયામાં દીવો કરી દેખું મનના મંદિરમાં મારા તમારા મનના ખેલ છે આ સાહેબ હવે હું તમને એક દાખલો આપું મારો પછી તમે તમારો દાખલો સમજી લેજો મને એમ થાય કે સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને એ આનંદ સો રૂપિયા મળ્યાનો નથી પણ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ ત્યાગનો આનંદ છે મારા મને વાત છોડી દીધી એટલે એનો આનંદ છે રૂપિયાનો આનંદ નથી હજી બીજો દાખલો તમે લેજો એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા એને કોઈ આવીને કીધું કે તમારી હવેલી હળગી ગઈ કે પેલા શેઠના મકાન હતા ને મોટા મોટા એને હવેલી કહેતા હવેલી હળગી ગઈ જો આ ધોળા ગોટા નીકળે તમારી હવેલી હળગે છે એમ ઓય બાપલી મારું બધું હળગી ગયું હાય હાય ત્યાંથી માથા બજા પછાડવા પડવા મીડા બાવડા

ને સેજ થવાનું તું થઈ ગયું, હવે તમે રોવામાં રડોમાં તમે હિંમત રાખો એમ બધા આશ્વાસન. નહીં બાપા મારું બધું બળી ગયું, જિંદગીની મૂડી બળી ગઈ, બધું બળી ગયું. એમાં એક જણે આવીને ભીડમાંથી આમ ધક્કા મારીને શેઠના કાનમાં જઈને કીધું કે તમારી વેલી તમારી હવેલી તો 15 દિવસ પહેલા તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું ફરી ગઈ મનની ભૂમિકા ફરી ગઈ આખી.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. લાસ્ટમાં આપણે સાંભળ્યું હતું કે ગામના લોકો મધમાખીનો ઉછેર કરવાની વાત કેમ નથી કરવા દેતા. આચાર્યએ કહ્યું હતું કે એમાંય મધમાખીને પેટીમાં પૂરવાની વાત એટલે કે દેવી માતા કોપે એવું માનતા હતા. ચાલો આજે શરૂઆત કરીએ એનાથી આગળ. મારા ક્રોધની સીમા ન રહી, પણ હું કંઈ કરી શકું એમ ન હતું. મનમાંને મનમાં મેં પ્રોફેસર રુડોલ્ફને ગાળો ભાંડી. કહેતા હતા, એક પ્રજા એવી છે જે નવી ટેકનોલોજીને આંખો મીચીને અપનાવતી નથી. આ એમની મહાન પ્રજા. અંધશ્રદ્ધા અને વહેમોમાં ખદપત્તી. હજારો વર્ષ પાછળ રહેવામાં આનંદ માનતી આ પ્રજા. હું વધુ કાંઈ વિચારું કે બોલું ત્યાં તો બહાર ચોકમાં કોઈ ગાળાગાળી કરતું હોય તેવું લાગ્યું. અમે બધા ઊભા થઈને પરસાળમાં આવ્યા. બીતુબંગા પરસાળમાં બેસી રહેલા તે ઊભા થયા. સામેથી ત્રણ ચાર ભીલો આવતા હતા અને તેના નાયક જેવો દેખાતો જણ મોટેથી બળબડતો શાળા તરફ આવતો હતો. કમ્પાઉન્ડમાં આવીને તેઓ અટક્યા. દિત્યા, શિક્ષકે પેલા નાયકને કહ્યું, જતો રહેતી તાંટ્યા તોડી નાખીશ, અહીં નિશાળમાં ગાળો બોલીશ તો નહી જાઉં. દિત્યો વધારે જોરમાં આવ્યો અને કંઈક બોલ્યો. અમે તેની બોલી સમજી શકીએ તેમ નહોતા. તે બુરા નશામાં હોય સ્પષ્ટ બોલી પણ શકતો નહોતો. લક્ષ્મણને ખભે કેમેરો હતો. તેણે આ ભીલોની તસવીર લેવા કેમેરા આંખે લગાવ્યો ત્યાં તો દિત્યાએ પથ્થર ફેંકવા વળ્યો. એક ઈજાયો છે તમારી મધ ઉછેરની વાત ઉપર, શિક્ષકે અમને કહ્યું. સત્ય સમજાવતા જ લક્ષ્મણે કેમેરા શિક્ષકના હાથમાં આપ્યો અને દિત્યાને સમજાવવાથી એની પાસે કહ્યું. હજી અમે કંઈ કરી શકીએ તે પહેલાં જ દિત્યાએ ધક્કો મારીને લક્ષ્મણને નીચે પાડી નાખ્યો અને ડાંગ ઉગામી. હું અને બીતુબંગા એક સાથે દોડ્યા. બીતુએ દિત્યાને કેળેથી પકડીને ફંગોળી દીધો. હું લક્ષ્મણને ઊભો કરતો હતો. દિત્યાએ ધકેલાઈ જતા પણ લાકડી ફેરવી પર તેનું નિશાન નિષ્ફળ ગયું. મને માથાના પાછળના ભાગે ઘસરકો કરીને તેની લાકડી હવામાં ફંગોળાઈ ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નિત્યા, લાકડીઓ લઈને નિશાળમાં બેઠા છો ને, મારામારી કરો છો? આશ્ચર્યનો અવાજ ક્રોધથી ઊંચો થયો. આ કારસ્તાનો ફોટો બતાવીને તને પોલીસમાં પકડાવી દઈશ. દિત્યો અને તેના સાથીદારો આ વાતથી મૂંઝાયા. હવે શું થશે? તે ભયે તે પોતાની ભૂલનો ખ્યાલ આવવાથી બધા થોડા પાછા ફળ્યા અને જવા વળ્યા. દિત્યો હજી બડબડાટ કરતો હતો. શિક્ષકે તેનો બડબડાટ સાંભળીને કહ્યું, કરજે તું તારે જે કરવું હોય તે. મરગો તો શું, પાડો ચડાવજે માતાને. મારજે જે મંતર મારવા હોય તે. હવે ચાલતી પકડ અહીંથી. આટલો અમથો નાનકડો પ્રસંગ પણ મને અંદરથી ભાંગી ગયો. જીવનમાં ક્યારેય વિરોધ સહન નથી કર્યો તેવું તો નથી? કેટલીય ચર્ચાઓ, વિચાર ગોષ્ઠીઓ અને યોજનાઓ દરમિયાન મેં તીવ્ર વિરોધનો સામનો કર્યો છે. મારા વિચારો, મારી વાતો અન્યને સમજાવીને તેને ગળે ઉતારવામાં મને વિજય મળ્યાનો આભાસ થતો. પણ આજે એક અભણ દારૂડિયા ભીલે મારા ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. મારી નિરાશા હતાશામાં ફેરવાતી ગઈ. મને આ કામમાંથી, સુપ્રિયાની નિષ્ઠામાંથી, પ્રોફેસર રુડોલ્ફ અને ગણેશ શાસ્ત્રીના વિચારોમાંથી રસ ઉડી ગયો. ઘડીભર મને થયું કે આ બધું જ છોડીને પાછો જતો રહું. હું સાવ આ કામથી અહીં જ છોડી દેવા વિશે કંઈક બોલવા જ જતો હતો. તેમાં તો બે નાના નાના વાક્યોએ મારી હતાશાને મારા પર સવાર થઈ જતા રોકી દીધી. એક તો લક્ષ્મણ શર્માનું વાક્ય, હવે તો અહીંથી જ આ કામ શરૂ થશે. અને બીજું વાક્ય, શાળા પર ધમાલ થયાનું જાણીને આવી

અને બીજું વાક્ય શાળા પર ધમાલ થયાનું જાણીને આવી પહોંચેલી જોગાનું. ઓટલા નીચે ઊભી રહીને જોગાએ અમને આટલું જ કહ્યું, હું કરા સહત પેટી. હું જોગાને જોઈ રહ્યો. તે એક વાક્ય બોલીને મૌન ઊભી હતી, પણ હવામાં હજી પણ તેના શબ્દો જાણે લહેરાતા હતા. મધની પેટી હું કરીશ, મારા ઘરે, મારા આંગણામાં, મારા હાથે. હું અને લક્ષ્મણ કંઈ જ બોલ્યા વગર ઊભા રહ્યા. બીતુએ એકાદ ક્ષણ પોતાની પતિ તરફ જોયું અને તે પણ મૌન ઊભો. હવે છેક મને ખબર પડી કે માથામાં લાકડીનો સ્પર્શ થયેલો ત્યાં મને દુખાવો પણ થાય છે. પ્રિય સુપ્રિયા, અઢળક સંસાધનો છે. અહીં વનો છે, ફૂલો છે, મધમાખીઓ છે અને વાતાવરણમાં રહેતા માણસો પણ છે. આ બધા સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકાય તો વર્ષે દાડે ટનના હિસાબે મધ મેળવી શકાશે. દિત્યાએ આપણા કામ વિરુદ્ધ ઘણી ચળવણીઓ કરી છે, એટલે હાલ તુરંત તો માનવ સંસાધનની તંગી છે. લક્ષ્મણ અને જોગા આ કામ શરૂ કરવા કટિબદ્ધ થયા છે. જોગા તો પોતાના વાડામાં જ પેટી મૂકી દેવા તૈયાર છે, પણ લક્ષ્મણ કહે છે કે દિત્યો પોતે જ આ કામ કરે ત્યાં સુધી રાહ જોવી છે. અમે દિત્યાના વાસ પર જવાના છીએ. અહીં જે ચાલી રહ્યું છે તેના સમાચાર તમને મળતા રહેશે. હું મજામાં છું. હું થોડો નિરાશ થયેલો, પણ હવે મને મજા પડે છે. લાગે છે અમે કંઈક તો જરૂર કરી બતાવીશું. 15 દિવસ તો એમને એમ ગયા અને બીજા ભીડાળાઓને પણ મળ્યા. આજ સાંજે દિત્યાને ત્યાં જવાનું હતું. હું અને લક્ષ્મણ એકલા જ જવા નીકળ્યા. બીતુબંગા સાથે આવવાના આગ્રહી હતા, પણ મેં ના પાડી. આયા ક્યાં? દિત્યાએ પોતાની રીતે અમારું સ્વાગત કર્યું. હા, લક્ષ્મણે જવાબ આપ્યો. તું અમને મળવા આવેલો તારા જોડીદારો લઈને? પછી અમારે પણ આવવું પડે ને? કહેતો

0: કે દિત્યાની સામે જ વડના થડિયા પર બેઠું. હું લક્ષ્મણની પાસે જ બેઠું. ચીંટિયા કાટે હે ઉઠે, દિત્યાએ અમને ત્યાં ન બેસવા કહ્યું. અમે ઊભા થઈને દિત્યો બેઠો છે ત્યાં જમીન પર બેઠા. થોડી મૌન પળો વીતી. વાત ક્યાંકથી અને કેમ શરૂ કરવી અમે કોઈ સમજી શકતા ન હતા. ત્યાં દિત્યાએ જ વાત શરૂ કરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: I hate you.

તો દિત્યાએ જ વાત શરૂ કરી. પહેલે દિવસે પોતે જે ધમાલ કરી હતી તે બદલ ક્ષમા માંગીને તેણે કહ્યું, તુમ કહેતા હો પણ ની હોવે એ કામ ઇતના આસાન. પછી તેણે પોતાની વાતો કરી. અમે વચ્ચે જરા પણ બોલ્યા વગર શાંતિથી સાંભળ્યા કર્યું. પેટીમાં મધમાખી પૂરીને ટપ કરતું મધ લઈ લેવું સહેલું નથી તેમ તેણે ઠેરવી ઠેરવીને કહ્યું. જે કામ પોતે રાતભર જંગલોમાં રખડીને અજાણ્યા અગોચરમાં છેવટની ટગરી ડાળ ઉપર લટકીને બીડી ફૂંકતા રહીને મધની એક પણ માખી ન મરે એવી સ્વચ્છતાથી કરતો, જે કામ માટે તે કેટલી વાર જાનની બાજી લગાવી દેતો, એ કામ ગામના નાના છોકરાઓ વગર મહેનતે ફટ દઈને કરી શકે તેવું માનવું

દિત્યાના મનને સ્વીકાર્ય ન હતું, અને જો કોઈ તેમ કરી બતાવે તો દિત્યાને પોતાનું જીવતર ઝેર થઈ પડવાનું હતું. દિત્યાની વાતો અખૂટ ચાલતી રહી. આ અરણ્યમાં પોતે મધ શોધવામાં ને પાડવામાં અજોડ ગણાય છે તેનું અભિમાન તે ત્યાગી શકે તેમ નહોતો. જોકે તેની મધપૂડા અને મધમાખીઓ અંગેની જાણકારી લક્ષ્મણને નવાઈ પમાડી ગઈ. ફૂલોમાંથી રસ પોતાની નાનકડી સૂંઠમાં ભરીને મધમાખી પેટ પરની નાની નાની થેલીઓમાં ઠાલવે છે. એટલી બારીક માહિતી પણ દિત્યાને હતી. મહુવર ઓર સાતપુડા સહદ માખ પથ્થર તલાપે લગે, પથરિયા સહદ સબસે બઢે, તેણે કહ્યું. તેને મધમાખીની જાત વિશેની જાણકારી પણ ઘણી હતી. ભમરિયા માખ સહદ બોધ દેવે પર કાઠ ખાવે. ભમરિયા મધમાખીનું મધ ઉતારવાની હિંમત કોઈ ન કરી. આખા એ અરણ્યખંડમાં માત્ર દિત્યો અને પાછળના વનોમાં રહેતો બલિયો ભીલ બે જણ ભમરિયા મધને ઉતારી શકે છે. એ માખીઓ જો ઉડીને વળગે તો માણસ તો શું વાઘને પણ મારી નાખવા સમર્થ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લગભગ એક કલાક સુધી અમે દિત્યાની વાતો સાંભળી. તેને પોતાની ઝૂંપડીમાંથી મધ લાવીને મને ચખાડ્યું. અમે અમારી યોજનાની કે મધ ઉછેરની વાતનો એક પણ શબ્દ બોલ્યા વગર ઊભા થયા. અમે જતા હતા ત્યાં તો દિત્યાએ કહ્યું, શરદ માં કા ફોટું દેખણા હોવે. લક્ષ્મણે કહ્યું, તારે નિશાળે આવવું પડશે, અહીં વીજળી ન હોય એટલે ફિલ્મ પડે નહીં. થોડો વિચાર કરીને દિત્યાએ જવાબ આપ્યો, આવું હું તો સાથે ચાલ અત્યારે જ બતાવું. લક્ષ્મણે તક ઝડપી લીધી, પણ એક શરત, તું મધ ઉતારવા જાય ત્યાં અમને એક વખત સાથે લઈ જવાના. જવાબમાં દિત્યો જરા મલકાયો, પછી ખડખડાટ હસ્યો અને અમે ત્રણે જણા શાળા તરફ

પછી તો દિવસો કેમ જાય એ ખબર નથી પડતી. દિત્યો, લક્ષ્મણ અને હું રાતભર અરણ્યમાં ભમીએ છીએ. કોઈ વૃક્ષ તળે ઊભા રહી દેવી માની પ્રાર્થના કરતા, ધૂપ સળગાવતા અને પછી ઉપર ચડતા. અમને જો કોઈએ જોયા હોય તો તે માની પણ ન શકે કે દિત્યો અને અમે બે જણ અલગ અલગ જાતિના માણસો છીએ. લક્ષ્મણે તો દિત્યો બોલે છે તે મંત્રો પણ આવડવા માંડ્યા છે. દરેક ફેરામાં લક્ષ્મણ દિત્યાને મધપેટી વિશે અને તેના સરળ સંચાલન વિશે ધીમે ધીમે સમજાવ્યા કરે છે. પણ આ મુક્ત વનોમાં, પહાડ ઉપર કે અદિટ બખલોમાં માળા કરનારો જીવ પેટીમાં પુરાય તે વાત દિત્યાને ગળે ઉતારવી કઠિન છે. અને ભીડાળાનો આ નાયક જ્યાં સુધી અમને સાથ ન આપે ત્યાં સુધી અમે કામ આગળ ધપાવવાના નથી. ગાય ભેંસી જેમ મધમાખી પાડી શકાય તે વાત દિત્યાએ સ્વાભાવિકતાથી સ્વીકારી ત્યાં સુધી અમે રાહ જોઈ. આજે સ્વયં દિત્યો જોગાના વાડામાં મધપેટી ગોઠવવાનો છે અને સાતપુડા વંશની માખીઓ તેમાં મૂકવાનો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, આગળ આપણે વાત ચાલુ રાખીશું. મળીએ રેડિયો પાલનપુર પર.

છોકરી આવી છે. તેણે જોગાને થાબડી દિત્યાને અને બીજા બધાને સારા કામની શરૂઆત કરવા માટે શાબાશી આપી. સુપ્રિયાએ મને કે લક્ષ્મણને કંઈ જ ન કહ્યું. હા, તે મારી પાસે આવી ત્યારે માત્ર એટલું જ બોલી, માણસ સંસાધન નથી. તે હવે સમજાયું હશે. પછી અટકીને કહે, મધમાખીને પણ સંસાધન ન ગણશો, એ અસ્તિત્વ છે. લક્ષ્મણ અને હું એકબીજા સામે જોઈ રહ્યા. ગામમાં 7 મધપેટીઓ મુકાઈ. 7 પૂડા અને મહુવર માખીઓનો ગુંજાવર અરણ્યમાં સંગીત ફેલાવે. બિલાડા સિવાયની જ્ઞાતિઓ પણ અમારા કામમાં જોડાય તેનો આનંદ લઈને અમે બીજા ગામોમાં મધ ઉછેર કેન્દ્રો સ્થાપવા નીકળીશું. તે દિવસ હવે દૂર નથી. સુપ્રિયા આજે સવારે કેન્દ્ર પર પાછી ગઈ છે. જતા પહેલાં જોગાના ઘરે જવું છે. તેની સાથે 2 દિવસ તેના જ ઘરે રહેવું એવી ઈચ્છાવશ બપોરે ગયો તો તે ઘર સાફ કરવામાં પડી હતી. ઝૂંપડામાંથી 1/2 ભાગનો સામાન બહાર ફળિયામાં લાવીને મૂકેલું. તેમાં એક ફોટો જોઈને મને નવાઈ લાગી. સુપ્રિયાના માતા પિતા સાથે એક સ્ત્રી ઊભી હતી. આદિવાસી સ્ત્રીએ એ બાળકીને તેડી છે.

ફોટો તારી પાસે ક્યાંથી? મેં પૂછ્યું. નારદી હોવે હૈ બીતું કી માઈ સાથ બિનતા ઓર બાબુ, તેણે જવાબ આપ્યો. બિનતા જોગન ભૈલી તો ફોટો નારદી માંગ લાઈ. હું વાહ થઈ ગયો. વનિતા એક સંગીત પ્રેમીની સંગીતજ્ઞ પત્ની, સુપ્રિયા જેવી પુત્રીની માતા, સંન્યાસ ધારણ કરે, સ્ત્રી સંન્યાસીની બને, પોતાનો ભાવિનો, પોતાની પુત્રીનો, પોતે ક્યાં રહેશે, કેવી રીતે રહેશે અને પાછલી અવસ્થામાં પોતાનું શું થશે, કોઈ વિચાર તેને નહીં આવ્યા હોય? કેમ સાધવી થઈ? મેં પૂછ્યું. તો જોગા નવાઈન ભરી નજરે મને જોઈ રહી. મારો અવિવેક મને સમજાયો. ત્યાં જોગા બોલી, હું નહીં પૂછા હોવે. આ બધા પ્રશ્નોનો જવાબ જાણવાની ઈચ્છા જોગાના મનમાં ન વસી, પણ મારું કુતૂહલ સમવાનું નથી. નારદી હોત તો કદાચ હું એને પૂછત. સુપ્રિયા કદાચ જાણતી હોય, પણ તેને હું પૂછી શકવાનું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જોગા મારી સામે જોઈ રહી, પછી કહે, ઓ જોગન જ થી, સુપ્રિયા બી ઓહી જ હોવે હે. અને ઝૂંપડામાંથી સામાન બહાર કાઢવા તે અંદર ચાલી ગઈ. તેનો પથારો જોતા જોગાને ત્યાં રહેવાનો આજનો દિવસ તો

પાછો વળવું ત્યાં તો લક્ષ્મણ આવ્યો. કહે, ક્યારે નીકળવું છે? કેમ? મેં પૂછ્યું. તારે ઉતાવળ છે જબલપુર જવાની? ના રે, તેણે કહ્યું. પણ તાલીમ 1.5 મહિનાની હોય અને મને 3 મહિના થઈ જશે અહીં. બાકી તો રજા લેવી પડે તોય જવાની વાત ન કરું. મેં થોડું વિચારીને કહ્યું, બસ હવે એકાદ દિવસમાં નીકળીએ. તો આજે રાત્રે નિશાળમાં પંજવાણી ભજવીએ? તેણે કહ્યું. ભલે, મેં કહ્યું. અને અમે સાંજે જ ત્યાંથી નીકળીને ઉતારા તરફ ગયા. મને હતું કે બહારથી પંજવાણી કલાકારોને બોલાવીને કાર્યક્રમ થવાનો હશે. એના બદલે લક્ષ્મણ પોતે જ ઢોલક લઈને બેઠો. ગામ આખું આ કાર્યક્રમ જોવા ભેગું થયું. એક આદિવાસી વાજા પેટી લઈને બેઠો, એક બે જણ કાંસાના મોટા મંજીરા જેવું લઈને બેઠા, અને એક 12-13 વર્ષની બાળા ઉટલા પર ઊભી મોરપીંછનો જૂડો બાંધતી હતી. શું નાટક હશે તે વિચારતો હું જોતો હતો. આચાર્ય મારી પાસે જ બેઠા હતા અને ઢોલક પર થાપ પડી. ઓટલા પર જેટલા કલાકારો હતા તે બધાએ મોટા સ્વરે પ્રાર્થના ગાઈ. પછી પ્રેક્ષકોને હાથ જોડ્યા. ફરી ઢોલક પર, હથેળી પર કે પેલી બાળાના પગમાં અજબનું ચેતન આવ્યું. પગની ઠેસ લેતી અને હાથે પગે બાંધેલી ઘૂંઘરીઓ રણકાવતી તે ઓટલાના કિનારા સુધી આવી ગઈ. પાછળ બેઠેલા સાજિંદાઓએ એક સાથે હોંકાર્યો કર્યો, હા, અને સાવ નાનકડી બાળાએ કંઠે વાત વહેવી શરૂ થઈ. લક્ષ્મણ શર્માએ ક્યારે આ કથા લખી હશે, ક્યારે શીખવી હશે તે વિચારતો હું આ નવા પ્રકારની પંજવાણી જોઈ રહ્યો. શદમાક બનેલી બાળા અભૂત રીતે રજૂઆત કરતી રહી. એક નાનકડી જગ્યામાં માત્ર એક જ કલાકાર 4-5 ડગલા આગળ આવે અને પાછળ જાય, સ્વરની તીવ્રતા વધારે ને ઘટાડે, હાથમાંનો મોરપીંછનો જૂડો ઊંચો કરે, લંબાવે કે ગોળ ફેરવે, આટલા માત્રથી એક જીવંત વાતાવરણ સર્જી શકાય તે જોયા સિવાય માની ન શકાય તેવી વાત છે. અમે બધા લીન થઈને જોતા સાંભળતા રહ્યા. મધમાખીની રાણી, તેના સેવકો, મધ શોધનારી માખી, પૂડો રચનારી માખી, બધું જ આ નાનકડી બાળા વગર અટકે બોલતી જાય. વચ્ચે વચ્ચે પાછળવાળાને પૂછતી જાય, મેં સચ બોલું? પાછળવાળા એક સાથે કહે, હોવે, અને કથા આગળ ચાલે. તબલા મંજીરા પેટી વાગે, ઓ હોવે હે ફૂલા કી ઘાટી, કહીને તેણે જે નાચ કર્યો તે તો હદ બહારની પ્રશંસા મેળવી ગયું. પ્રેક્ષકોએ ઘોંઘાટ કરી મૂકીને શાબાશી આપી. જ્યારે કોઈ સ્થળે મધનો વિશાળ ભંડાર મળે તેવું દેખાય ત્યારે શોધક મધમાખી પાછી મધપૂડા પર આવીને પૂડાની સામે હવામાં થોડી દૂર ઉડીને ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

બાકીની મધમાખીઓ આ એક માખીના નૃત્ય પરથી જ મધ માટેનો પુષ્પ ભંડાર મધપુડાથી કઈ દિશામાં અને કેટલો દૂર છે તે ખબર પડી જાય. આમ બધી જ શોધક માખીઓની મહેનત આ એક માખી હવામાં નૃત્ય કરીને બચાવી. આ આખી હકીકતની રજૂઆત આદિવાસી છોકરીએ શરીરના હલનચલન, મોટા નાના અવાજથી બોલતા વાક્યોને વચ્ચે વચ્ચે ગેય કથાખંડો દ્વારા તાદશ્ય કરી બતાવી. વચ્ચે વચ્ચે ક્યાંક રામાયણ અને મહાભારતના પ્રસંગો પણ આવતા ગયા. એક વખત તો વચ્ચે હનુમાનજી પણ રજૂ કરી દીધા. જય સનલંકા જલાઈમાં બદીને હમણે પૂછે છે, ઐસન આગ લગાઉ કિસી કો કાંટુ તો, કહીને ભમરિયા માખી પણ પોતે જ બની. નાટક પૂરું થયું ત્યારે મધમાખી મોરપીંચનો જોડો ઊંચો કરીને પોટલાની ધારે આવીને ઊભી. જોવા આવનારા એક પછી એક આવતા ગયા અને કલાકાર સામે મકાઈ, જુવાર એમ કંઈકનું કંઈક મૂકતા ગયા. ભીષણ ગરીબી અને અછત વચ્ચે પણ મફત પંજવાણી જોવાનું કોઈને ન સૂજ્યું. ઉતારે પરત આવીને તરત હું ડાયરી લખવા બેઠેલો, એથી લક્ષ્મણ સાથે વાત કરવાનું છેક સવારે જ બન્યું. ગઈકાલ રાતનું તેનું પંજવાણી તેણે ક્યારે ને કેમ તૈયાર કર્યું તે પૂછ્યું. રોજ રાત્રે હું અને માસ્તર સાહેબે નિશાળમાં જ બધી તૈયારીઓ કરાવતા, તમે તો ડાયરી લખતા હો, લક્ષ્મણે કહ્યું. અમારે તો તમને વિદાય માન આપવું હતું એટલે ખાનગી રાખ્યું. માન તો લક્ષ્મણ તને મારે આપવું જોઈએ, મેં કહ્યું. તું ન હો તો મધ ઉછેર કાર્યક્રમનું મારું સ્વપ્ન અધૂરું રહે. લક્ષ્મણે કંઈ જવાબ ન આપ્યો. માસ્તર સાહેબને મળી આવું, કહેતો તે ઉઠ્યો. હું પણ બીતુબંગાને ઘરે જવા ઉઠ્યો. ત્યાં પહોંચ્યો તો જાણ્યું કે બીતુબંગા બાજુના ગામડે કોઈકને મળવા ગયા છે. જોગા ઝૂંપડાનો સામાન ગોઠવતી હતી ને હું તેની મદદે ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. આગળ આપણે સાંભળીશું નેક્સ્ટ એપિસોડમાં, એટલે ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોઓર્ડિનેટર દ્વારા

આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026.

0: ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.
1: હેલો નમસ્કાર, હું છું આરજી પ્રિયંકા અને ગત એપિસોડમાં આપણે વાત કરી રહ્યા હતા પાલનપુરની ઝલકમાં પાલનપુરના કેટલાક ધાર્મિક સ્થળોની કે જે ઐતિહાસિક છે. આ એપિસોડમાં આપણે જાણીશું પાલનપુરના આવા કેટલાક બીજા ઐતિહાસિક સ્થળો વિશે. તો ચાલો શરૂઆત કરીએ આજના એપિસોડની પાલનપુરની ઝલકમાં. આજે સૌ પ્રથમ આપણે વાત કરવાના છીએ મુર્શદનો રોજો. પાલનપુરની પાવન ધરા પર 3-3 ઓલિયા સૂફી સંતોના પગલા થયા. તેમાં હઝરત મુશરત સાહેબ કાશ્મીરથી ફરતા ફરતા પાલનપુર પધાર્યા. સૂફી સંત અનવર કાઝી સાહેબ એ વિસનગરથી પાલનપુર પધાર્યા અને બાદશાહ અમીરશા બાપુ પાલનપુરની ભૂમિ ઉપર જન્મ્યા. આ અલગારી સૂફી સંતોએ હિન્દુ મુસ્લિમ વચ્ચેનો આ ભેદ કદી માન્ય ન રાખ્યો. માનવતા પ્રેમી બની રામ રહીમ કૃષ્ણ કબીર તેમજ ઈશ્વર પૈગંબરની અમર વાણી સુનાવી સાદગી ભર્યા જીવનની ઉચ્ચતમ ફિલોસોફી એ આ ત્રણ સૂફીઓએ આપી. આ ત્રણેય મહાન આત્માઓનો મકબરો એ પાલનપુરમાં મીરા દરવાજાની બહાર એક પવિત્ર સ્થળ ઉપર બનાવવામાં આવ્યો છે, જે આજે શ્રદ્ધાળુઓને શાંતિ આપી રહ્યો છે. આ પવિત્ર આત્માઓના જીવન તરફ એક નજર કરી. શ્રી હઝરત મુશરત સાહેબ 19મી સદીના અંત ભાગમાં શ્રી હઝરત મુશરત સાહેબ એક કાશ્મીરથી ફરતા ફરતા પાલનપુર આવ્યા. મીરા દરવાજા જ્યાં આજે તેમની દરગાહ છે તે જગ્યાએ તે સમય સાવ ખુલ્લી હતી. એ ભાંગી તૂટી કુટીર કરીને તેઓ લગર વગર વસ્ત્રોમાં ખુદાની બંદગી કરવા લાગ્યા. સ્વભાવે શાંત અને સૌમ્ય પણ ગંભીર મુખમુદ્રા ધરાવતા મુશરત સાહેબ હંમેશા પોતાની ધૂનમાં મસ્ત રહેતા. એમને કોઈ ખેવના ન હતી. પોતે જાજુ બોલતા નહીં, જોત જોતામાં શહેરમાંથી અને નજીકમાંથી ધર્મ ભાવનાવાળા લોકો એમના દર્શને આવવા લાગ્યા. માંદા બાળકોને તકલીફવાળા લોકોને પોતાના સ્વજનો ગણીને તેઓ એમના દર્દને દૂર કરતા અને તેઓ આ લોકોને પોતાના આશીર્વાદ આપતા. ધીમે ધીમે તેમની સુવાસ એ પાલનપુરના નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજી સુધી પ્રસરી. નવાબ પોતાના રસાલા સાથે તેમના દર્શનાર્થે આવ્યા. એમના ઉચ્ચ ચરિત્રથી અત્યંત પ્રભાવિત થઈ પહેલી જ મુલાકાતમાં તેમણે ઓલિયાને પારખી લીધા અને અવારનવાર મુશરત સાહેબના દર્શને આવતા. આમ તેમની સાથેનો સંત સમાગમ એ વધવા લાગ્યો. પોતાના રાજમાં આવા ઓલિયા સૂફી સંત આમ ભાંગી તૂટી કુટીમાં પડ્યા રહે એ નવાબ સાહેબને સહેજ પણ ન ગમતું. એ માટે તેમણે સુઘડ આવાસ કરાવી આપી પોતાના વિશ્વાસુ મુસાયફો મારફત વિચાર મૂક્યો. આ પણ અલ્લાહની બંદગીમાં મસ્ત રહેવાવાળા મુશરત સાહેબને એમાં ઇનકાર હતો અને પોતે તેઓ એમાં ન રહી શકે એવું જણાવ્યું. મુશરત સાહેબ કોઈ વાર શહેરમાં ફરવા નીકળતા લોકોને મળતા નવાબ સાહેબના આગ્રહને વશ થઈ રાજ દરબારમાં પણ જતા સૌ વચ્ચે ધર્મ અને ભક્તિની ચર્ચા કરતા. કોઈ વાર અચાનક કોઈ બાબત કે બનાવ અંગે તે કહેતા તે પ્રમાણે જ બનતું અને તેમજ ભાવિમાં ગેબી ડોક્યું કરવાની અને અદૃશ્યમાં દ્રષ્ટિ કરવાની તેમની શક્તિ અંગે લોકોને ગજબની શ્રદ્ધા હતી. તેમના ચમત્કાર આશીર્વાદ અને વચન સિદ્ધિના અનુભવથી નવાબ સાહેબથી માંડી અને તમામ શહેરીજનો તેમના ઉપર ખૂબ જ ભાવ વિભોર હતા. આગળ વાત કરીશું અનવર કાઝી સાહેબની. મળું છું નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
2: दिल से चाहने की मुझे सजा देते हो, मैं रोता हूं और तुम मजा लेते हो.
3: तेरी शिकायत कर दूं

અમીર શાહ બાપુનો જન્મ એ પાલનપુરના પઠાણ કુટુંબમાં થયો. આર્થિક ગરીબીના કારણે શાળામાં ભણવા જવાની ઉંમરે તે મજૂરી જતા. તે સમયે પાલનપુરમાં બીડી વાળવાનો ઉદ્યોગ એક ગૃહ ઉદ્યોગ જેવો બની ગયો હતો. અમીર શાહ બાપુ બીડીઓ વાળી ગુજરાન ચલાવતા, પણ તેઓને તેમાં સંતોષ ન હતો. નવરા પડતા કલાકો સુધી રાત્રે તારા જોયા કરતા, દિવસે બીડીઓ વાળતા, કોઈ વાર ખુલ્લી જગ્યામાં જઈ ખુદામાં એટલા બધા લીન થઈ જતા કે બીડીઓ વાળવાની બાકી રહી ગઈ છે તેનું ભાન જ ન રહેતું. ખુદાના સ્મરણ અને ભક્તિ તરફથી પાછા ફરતા ત્યારે કેટલીક વાર તો તેમના આશ્ચર્ય વચ્ચે બાકી રહેલી એ બીડીઓ વળાયેલી જોતા. આવા ચમત્કારની વાત તેમના મિત્રો અને તેમના પિતાને કરતા તેમના પિતાએ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું. આ વાતની જાણ થતાં તેઓ રાત્રે જ ઘર છોડી અને બાલારામના જંગલોમાં જઈ અઘોર તપસ્યા કરવા બેસી ગયા. કહેવાય છે કે અહીં તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. 12 વર્ષ પછી જ્યારે પાલનપુર પાછા ગયા ત્યારે ગામથી દૂર એક ગરનાળા પાસે કુટીર બનાવી રહેવા લાગ્યા. તેમના માટે 7-8 જગ્યાઓથી ભાણું આવતું અને તેમાંથી પોતે પ્રસાદ લઈ બાકી સાધુ સંતોને આપી દેતા. એમના અનેક ચમત્કારો લોકોમાં ચર્ચાવા લાગ્યા અને દર્શનાર્થે વધુમાં વધુ લોકો આવવા લાગ્યા. ઈસવીસન 1978માં તેઓનું અવસાન થતાં તેમના સેંકડો ચાહકોએ તેમનો જનાજો શહેરમાં ફેરવી મુશરત સાહેબ અને અનવર કાજી સાહેબના રોજાની વચ્ચે દફનાવી તેમની યાદ તાજી રાખવા તેમની કબર પર રોજો ચડાવ્યો. તો આ વાત હતી પાલનપુરના એ ઐતિહાસિક સ્થળોની અને એવા મહાન સૂફી સંતોની કે જેઓ પાલનપુરના હૃદયમાં હજી પણ ધબકતા રહે છે. આગળ આપણે વાત કરવાની છે કે પાલનપુરની ધરતી કે જેણે હંમેશા સુખની પૂનમનો ચંદ્ર જોયો છે, એ ધરતી ઉપર એક સમય અમાવસનું અંધારું પણ છાય છે અને એ દુઃખભરી અમાવસ એ ક્યારે આવી

તોતેરમાં સૈકામાં સમૃદ્ધિના શિખરે ચડેલા પાલનપુર ઉપર પ્લેગ, કોલેરા, વિનાશક વર્ષા, કપરા દુષ્કાળ અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સાથે માનવ સર્જિત કોમી તંગદિલી જેવી અનેક આપત્તિની પળો આવી કે જે પાલનપુરના વિકાસમાં અવરોધ બની. આવી આપત્તિની પળો તરફ નજર કરીએ તો સૌથી પહેલા આવ્યો પ્લેગ કોલેરાની બીમારી. ઈસવીસન 1682 એ આસપાસના વર્ષોમાં દિવાન કમાલખાનના સમયમાં પ્લેગની મહામારી ફાટી નીકળી. પાલનપુર શહેરના લોકોએ મોટા પ્રમાણમાં હિજરત કરવી પડી. ઈસવીસન 1834માં દિવાન ફતેહખાનના સમયમાં પણ પ્લેગનો હુમલો થયો, જે પ્રથમ પાંથાવાડામાં દેખાયો. પાલનપુર ખાલી થયું અને આ હુમલો મારવાડ તરફથી આવ્યો. ઈસવીસન 1842માં કોલેરાની મહામારી ફાટી અને એ સમયમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. પાલનપુર અને પાલનપુરના કેટલાક ગામો ઉજ્જડ બની ગયા. શ્રોતા મિત્રો, આ વાત હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંખી અને ઝલક, કે જે પરીખ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આગળ આપણે વાત કરીએ પ્લેગની, તો ઈસવીસન 1883માં પાલનપુરમાં કોલેરાના રોગથી કેટલાક મૃત્યુ થયા અને નગરજનોએ હિજરત કરી. આ જ પ્રમાણે ઈસવીસન 1897, 1906 ડિસેમ્બર, 1909

0: આ બધામાં પણ પ્લેગની આ મહામારીએ પલંબુને વધારે રમ જોડી. આગળ વાત કરીશું વિનાશક વર્ષા વિશે, કે વિનાશની આ વર્ષાએ
1: એ ટેપ પ્લીઝ શાદી મત કરો.

ઈસવીસન 1808 દિવાન ફિરોઝ ખાનના સમયમાં ભારે વિનાશક ધરતીકંપ અને મુશળધાર વર્ષા થઈ કે જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ. ઈસવીસન 1843માં આવી જ એક વિનાશક વર્ષાના કારણે ઘણી જાનહાનિ થઈ. ઈસવીસન

1800 ને 47માં પાલનપુરમાં વરસાદી તોફાનો સેંકડો માણસોને બેઘર બનાવી ગયા, પરિવાર નુકસાન થયું. એવી જ રીતે ઈસવીસન 1855માં પણ ભારે વિનાશક વરસાદ આવ્યો કે જેના લીધે જાનહાનિ અને ભારે નુકસાન થયું. દિવાન જોરાવર ખાને ખુદાની બંદગી કરી, દુઆઓ માગી અને આ તોફાન સમી ગયું. દિવાને ગરીબોને ઘણી મદદ કરી. ઈસવીસન 1862માં પણ આવું જ એક વિનાશક માવઠું આવ્યું. અનાજ કાપણીનો સમય હતો અને જેના લીધે આ અનાજ એ સડી ગયું. આ વરસાદ એ સડિયલ વરસાદ તરીકે ઓળખાય. ઈસવીસન 2007ના જુલાઈ માસમાં વરસાદના આરંભે બીજી તારીખે 6 ઇંચ અને ત્રીજી તારીખે 8 ઇંચ મળી સતત 24 કલાક વરસાદ થતાં શહેરનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે શહેરની મિલકતોને ભારે નુકસાન. માનવજાત એ કુદરત આગળ હંમેશા લાચાર બને છે. કુદરતનો એક બીજા ક્રોધનું સ્વરૂપ છે દુષ્કાળ. શું થયું દુષ્કાળ વખતે પાલનપુરમાં જાણીશું નાનકડા વિરામ બાદ.

1868માં દિવાન જોરાવર ખાનના સમયમાં પાલનપુરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. તે સમયે મારવાડમાં ભારે દુષ્કાળ પડતા હજારો ગરીબ લોકોએ પોતાના વતનમાંથી હિજરત કરી. ભૂખ્યા ગરીબ લોકોનું જૂથ પાલનપુર આવ્યું ત્યારે દિવાન જોરાવર ખાને તેમને આશરો આપ્યો. પાલનપુરમાં દુષ્કાળના સમયે સ્ટેટની મહેસૂલી આવકનો એક મોટો ભાગ માફ કર્યો. સસ્તા અનાજની દુકાનો ખોલી પોતાના લશ્કરના સિપાહીની તકલીફનો વિચાર કરી તેમના પગારમાં પણ વધારો કર્યો. ઈસવીસન 1899 અને ઈસવીસન 1900 એમ ઉપરાઉપરી 2 વર્ષ પાલનપુર માટે આપત્તિજનક રહ્યા. ઈસવીસન 1899માં કપરો દુકાળ આવ્યો અને ઈસવીસન 1900માં કોલેરા ફાટી નીકળ્યો. મચ્છરીય તાવ શરૂ થયો. દુષ્કાળના કારણે પાલનપુર સ્ટેટ તરફથી રાહત કામ શરૂ કરવામાં આવ્યા. ઈસવીસન 1899માં ઓક્ટોબરમાં રાહત કામે આવતા જતા મજૂરોની સંખ્યા 23,915 હતી, તે વધીને નવેમ્બરમાં 35,466 થઈ. મજૂરો તેમજ નગરના કોલેરામાં નગરજનોમાં કોલેરાના મોટા સંખ્યામાં મૃત્યુના કારણે વસ્તીમાં મોટો ઘટાડો થયો. ઈસવીસન 1901માં બહુ કપરો દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળ 56મો દુકાળ તરીકે ઓળખાય છે. દેશભરમાં જાણીતો બનેલો આ 56મો દુકાળ એ માનવ અને પશુ બંને માટે કાળ બનીને આવ્યો. આ દુકાળમાં રાજ્ય તરફથી રાહત કામે શરૂ કરવામાં આવ્યું. રાહત કામના મજૂરો દ્વારા પાલનપુરનું માન સરોવર ઊંડું કરાવી લડવી સાથે જોડી દેવામાં આવ્યું. આ દુષ્કાળમાં પાલનપુરની પ્રજાને ઉપયોગી થવા નવાબશ્રી શેર મોહમ્મદ ખાનજીએ બ્રિટિશ સરકાર પાસેથી લોન લીધી, જે તેમના પુત્ર નવાબશ્રી તાલિમ મોહમ્મદના વહીવટ દરમિયાન ભરપાઈ થઈ.

કુદરતી આપત્તિઓ વચ્ચે ઝઝૂમી રહેલા પાલનપુરે કોમી તંગદિલીનો પણ સામનો કર્યો, જે તાલીમ અમલ કદી નતા ઈચ્છતા. તો જાણીએ કે ક્યારે થયા આ કોમી રમખાણો. ઈસવીસન 1946 ઓક્ટોબરમાં પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણી પતી. રાત્રિના સમયે 300 જેટલા લોકોએ એક મહોલ્લા ઉપર હુમલો કરી 2 જણને છુરાબાજીથી ઇજા કરતા વાતાવરણ તંગ બન્યું. શહેરીજનો આખી રાત ભયમાં વિતાવી. બીજા દિવસે સવારના બજાર બંધ હતી. આ સંદર્ભે ચૂંટાયેલા હિન્દુ સભ્યોએ નગરપાલિકામાંથી રાજીનામાં આપ્યા. બહાર ગામ ગયેલા નવાબ સાહેબને તારથી જાણ કરતા કે પાલનપુરમાં આવું થયું છે, તેઓ પાછા આવે. મુંબઈથી લોકસંઘ સંસ્થાનું પ્રતિનિધિમંડળ આ માટે પાલનપુર દોડી આવ્યું. તંગદિલી દરમિયાન મોટી બજારમાં બેગમ સાહેબાના કારભારી શ્રી મણીલાલ પીતાંબરભાઈ મહેતા ઉપર છુરાબાજીનો હુમલો થયા પછી કોમી તોફાન સમી ગયું હતું. આઝાદી બાદ કોમી તંગદિલીનો પ્રથમ બનાવ લક્ષ્મણ ટેકરીના મંદિરમાં લોહીના છંટકારાવાળા ગાયના મુખનું હાડકું કોઈ મૂકી ગયું ત્યારથી બન્યું. શહેરભરમાં મોટો ઉશ્કેરાટ ફેલાયો. દર વર્ષની જેમ ઈસવીસન 1967 ઓક્ટોબરમાં દશેરાની સવારી નીકળી હતી. નાની બજાર વિસ્તારમાંથી આ સવારી પસાર થઈ ત્યારે એ મસ્જિદ નજીક વાજિંત્ર વગાડતા આ સવારી ઉપર પથ્થરમારો થયો. પોલીસે વાતાવરણ શાંત પાડવા પ્રથમવાર ટીયર ગેસ છોડ્યા. આ બનાવને પરિણામે શાંતિ સમિતિના તેમજ નગરપાલિકાના કેટલાક સભ્યો શહેરમાંથી 27

સન 1969ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં જગન્નાથ મંદિર ઉપર થયેલા હુમલાનો વિરોધ દર્શાવવા પાલનપુરમાં બંધ પડાયો. તે દરમિયાન શહેરમાં તોફાની તત્વો દ્વારા સંખ્યાબંધ દુકાનો અને મકાનોને આગ ચાંપવામાં આવી. લૂંટ, ભાંગફોડ આ બધા બનાવો બન્યા. શાંતિ રાખવા પોલીસ દ્વારા શહેરમાં પ્રથમવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો. બનાવ સંદર્ભે 32 જણની ધરપકડ થઈ. ઈસવીસન 1972ના ઓક્ટોબરમાં નાની બજારમાં દશેરાની સવારી ઉપર પથ્થરમારો થતા મામલો વીચક્યો. 10 જેટલી દુકાનોએ આગ અને 6 જેટલી દુકાનોને ભાંગફોડ કરતા પોલીસે ટીયર ગેસ છોડ્યો. દિલ્હી ગેટ નજીક ગોળીબાર થયો. 18 વર્ષના યુવકને પગે ગોળી વાગતા પગ કપાવો પડ્યો. બીજાને ગોળીબારથી ઈજા થઈ. માનસરોવર નજીક રાવણનું પુત્રું એ દહન થયા વગર જ રહી ગયું. શહેરમાં કર્ફ્યુ નંખાયો. 3 દિવસ થોડા કલાકની છૂટછાટ બાદ 4th દિવસે કર્ફ્યુ ઉઠાવ્યો અને કેટલાકની ધરપકડ. આગળ ક્યારે ક્યારે આવી કોમી તંગદિલી થઈ જાણીશું નાનકડા.

કોમી તંગદિલીમાંથી પાલનપુર પણ ના છૂટી શક્યું. ઈસવીસન 1986ના વર્ષમાં પાલનપુરના ઇતિહાસમાં કોમી તંગદિલી માટે તે કલંકરૂપ બન્યું. આ વર્ષમાં 2 ફેબ્રુઆરી, 30 માર્ચ, 24 એપ્રિલ, 16 અને 20 મે, 4 જૂન અને 19 ઓગસ્ટ એમ 6 મહિના જેવો સમય કોમી તંગદિલી વચ્ચે પસાર થયો. તારીખ 3 માર્ચના રાત્રે હુમલાના બનાવમાં એકનું મૃત્યુ થયું અને રાત્રે નખાયેલો કર્ફ્યુ છેક તારીખ 1 થી 8 સુધી થોડા કલાકની છૂટ સાથે શરૂ થયો. 66 લોકોની ધરપકડ થઈ. 4 જૂનની રાત્રે કોમી આગ એ ભભૂકી ઉઠી જેને વહીવટીતંત્રએ તાત્કાલિક દાબી દીધી. ઈસવીસન 2002ના ફેબ્રુઆરીમાં ગોધરા નજીક સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને સળગાવી દેવાના બનાવના પગલે પાલનપુરમાં 15 જેટલી દુકાનો અને 10 જેટલા લારી ગલ્લાને તોડફોડ અને આગ લગાવવાની ઘટના બની. તેના કારણે કડક કર્ફ્યુ લાદવામાં આવ્યો. 115 કલાક પછી તેમાં થોડી છૂટ અપાઈ અને આ કોમી તંગદિલીના કેટલાક ભયંકર પરિણામો આવ્યા. શું પરિણામે આવ્યા કે પાલનપુરમાં કોમી તંગદિલીના આટલા બધા બનાવને કારણે પાલનપુરના આસપાસના ગામડામાં નાના વેપારીઓ તેમજ લોકો ખરીદી અર્થે પાલનપુર આવતા બંધ થયા. શહેરના ધંધા રોજગારને ભારે નુકસાન થયું. નગરજનો વારંવાર થતા તોફાનોને લીધે દુઃખી અને કંટાળાજનક થઈ ગયા. ઈસવીસન 1980માં ગુજરાત સરકારે પાલનપુર શહેરના બનાવો સંદર્ભે ગુજરાત ડિસ્ટર્બ એરિયાઝ એટલે કે મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડરના 1980 હેઠળ પાલનપુર શહેરને અશાંતગ્રસ્ત જાહેર કર્યું. ઈસવીસન 1987માં પાલનપુર શહેર ઉપર શિક્ષાત્મક દંડ નાખવાનો હુકમ કરી નોટિસો કાઢવામાં આવી, પરંતુ તે સમયે તેનો સખત વિરોધ થયો અને દંડ અમલમાં ના આવ્યો. તો મિત્રો, આ એપિસોડમાં આપણે વાતો કરી કે પાલનપુરમાં ક્યારે કુદરતી આફતો આવી અને ક્યારે કોમી તંગદિલી થઈ. પણ આપણું પાલનપુર તો પાલનપુર જ છે અને પાલનપુરના આ નાગરિકો એ ગમે તે માનવસર્જિત આપત્તિ હોય કે કુદરતી આપત્તિ, આપણે લડ્યા છીએ અને હંમેશા જીત્યા છીએ. આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વહીવટી રીત રસમના કેટલાક રસપ્રદ કિસ્સાઓની અને કેટલાક જૂના દસ્તાવેજો વિશે. તો મળું છું આવતા એપિસોડમાં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

બપોરના સમયે નીલાબા કંઈ ને કંઈ કામ કાઢીને વ્યસ્ત રહેતા. પોતે કામ જવા નીકળે તે પહેલા એક દિવસ શ્યામે કહ્યું, બા, મારા ખમીસનું બટન તૂટી ગયું છે, જરા લગાડી.

કહી દેજો ને, તમને જોઈતી ચીજોનો ડબ્બો, દોરા, બટન, સોય વગેરે કબાટમાંથી મળી જશે. નીલાબાએ આજ સુધી કદી અનિતાનું કબાટ ઉઘાડ્યું ન હતું. એવું કામ તે કરે તેવા જ ન હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર રેડિયો પાલનપુર પરથી મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. પણ શ્યામને માટે તેમણે તે દિવસે કબાટ ખોલ્યું. એક ખૂણામાં ફોટાઓના આલ્બમ પડ્યા હતા અને તેમાંનું એક નીચે જમીન પર સરકી પડ્યું. સાહજિક જિજ્ઞાસાથી નીલાબાએ તેને ઉપાડતી વખતે જોયું. આ એ સમયના ફોટો હતા જ્યારે શ્યામ અને અનિતાના નવા નવા લગ્ન થયા હતા. તે વખતે તેમણે કરેલા પ્રવાસના બધા ફોટા એમાં હતા, પણ એક ફોટાએ તેમનું ધ્યાન ખેંચ્યું. નાયગ્રા ફોલ્સ ની પાસે આ ફોટો લેવાયો હતો. તેમાંની વિશિષ્ટ બાબત નીલાબા માટે હતી અનિતાએ પહેરેલી સાડી. સાડી વિશે નિપુણ એવા નીલાબા આ સાડીને તરત જ ઓળખી ગયા. જે 5 સાડીઓ અનિતા સુરભી માટે તેના લગ્નની ભેટ તરીકે લઈ આવી હતી તેમાંની જ એક આ સાડી હતી. એક જૂની વાપરેલી સાડીને લગ્નની ભેટ તરીકે અપાઈ હતી. દિગ્મૂઢ બનીને નીલાબાએ પછી તો બીજા આલ્બમો પણ જોયા અને કડવું સત્ય સમજી ગયા. એક જ નહીં, અનિતાએ સુરભીને લગ્નની ભેટ તરીકે આપેલી બધી જ સાડીઓ તેણે પહેરેલી હતી. જૂની હતી, અમેરિકાની સાડી ઝાંકી નથી પડી જતી, તેમાં સળ પણ પડતા નથી કે તેમાં ઘસારો પણ જણાતો નથી. ભલે તમે તેને ગમે તેટલી વખત વાપરો, એ જ કારણથી જૂની અને નવી સાડી વચ્ચેનો તફાવત પામવો મુશ્કેલ છે. પોતાની ઘણી બધી જૂની જૂની સાડીઓને આ રીતે અનિતાએ આપી આપીને વળી પ્રશંસા પણ મેળવી લીધી હતી. તે કેટલી ઉદાર તીલ છે તેવું સૌને લાગતું હતું. પણ હવે નીલાબાને સમજાયું હતું. શું થશે, તેમનો પ્રતિભાવ કેવો હશે, માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

નીલામાને વિચાર આવ્યો. લગ્ન વખતે તે મીઠાશથી કહેતી હતી, વારંવાર કહેતી હતી, આ સાડીઓ તો હું ખાસ તમારા માટે અમેરિકાથી લાવી છું. નીલાબાએ તો તેને પ્રશંસાના ઢગલા તળે દબાવી દીધી હતી, પણ આજે લાધેલા સત્યે તેમનું મન કડવાશથી ભરી દીધું. અનિતાએ આવું વર્તન કર્યું જ કઈ રીતે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RGER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથાને, જેનું નામ છે ડોલર વહુ. કોઈની પહેરેલી કે વાપરેલી સાડી વાપરવામાં કોઈ ગુનો તો નહોતો, પરંતુ તેને ભેટ તરીકે આપવી અને એ પણ લગ્ન જેવા શુભ પ્રસંગે, તે ખરેખર અક્ષમ્ય વર્તન હતું. આવું બેશરમ વર્તન અનિતા આટલા કપટથી કરી ગઈ અને તેને પુરવાર કરવો પણ દુષ્કર હતું. આજે જો નીલાબા તેને પકડીને પૂછે પણ અને આવી ખરાબ વર્તણૂક વિશે, તો પણ શું, બહુ મીઠાશથી તે સમજાવી દેશે, સુરભી તો મારે મન બહેન જેવી છે, જે સાડીઓ મેં મારા માટે લીધી એવી જ તો તેને માટે લીધેલી. જો નીલાબા તપાસ આગળ વધારે અને પૂછે કે તારી એ સાડી ક્યાં છે હમણાં, હું તને તો પહેરતી કેમ નથી જોતી, તો કદાચ વાત ઉડાવતા અનિતા કહી દે, મેં તો મારા પિયરની એક નોકરાણીને આપી દીધી. પણ તે કદી એમ કબૂલ નહીં કરે કે તેણે વાપરેલી સાડી લગ્નની ભેટ તરીકે આપી હતી, અને તે પણ પોતાની સગી નણંદને. નીલામાને યાદ આવ્યું કે જ્યારે નવી સાડીઓમાં હોય તેવા સળ અનિતાની સાડીમાં ન દેખાયા અને તે વિશે અછડતું પૂછ્યું, ત્યારે અનિતાએ કહ્યું હતું કે તેણે નવી સાડીઓની કઢ ફરીથી કરી હતી અને જૂની જેવી બનાવી હતી, કારણ કે તેને કારણે કસ્ટમ્સ વાળા અકારણે તંગ ન કરે. કેટલું બધું જુઠ્ઠાણું, એક છલનાને ઢાંકવા માટે રચાયેલી એક જુઠ્ઠી કહાની. વાતને આગળ વધારીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબા ભગ્ન હૃદય ખૂબ જ ગુસ્સે ભરાયેલા સ્વગત જ બબડ્યા, હું ગરીબ હતી અને અમેરિકન ચીજો પાછળ ઘેલી બની હતી, તેમ છતાં મને ખબર હોત તો જૂની સાડીને મેં કદી ભેટ તરીકે સ્વીકારી ન હોત. અતિ દુઃખી હૃદયથી તેમણે તે જ ક્ષણે નિર્ધાર કર્યો કે કદી પણ શ્યામ કે અનિતા પાસે અમેરિકાથી કોઈ પણ ચીજ મંગાવવી નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. દર શનિવારે અનિતા એક કિટ્ટી પાર્ટીમાં જતી અને જે દરેક સભ્યને ઘેર વારા પરથી ગોઠવાતી. આ શનિવારે આ પાર્ટી પોતાના ઘરે રાખવાનો વારો અનિતાનો હતો. આ પાર્ટી પોટલક રાખવામાં આવી, જેમાં દરેક જણ પોતાના ઘરેથી જે કોઈ એક વાનગી તૈયારી કરીને સાથે લઈ આવે અને બધા ભેગા મળીને બધું જમણ કરે. મૂળ વિચાર એ કે 4-5 કલાકની મોજ મસ્તી કરવી, રમતો રમવી, વાર્તાઓ કે કવિતાઓ કહેવી, ગપ્પા મારવા અને જમી પરવારીને ઘરે જવું. અનિતાએ સાસુને કહ્યું, પ્લીઝ જે તમને બહુ સારી આવડતી હોય તેવી વાનગી બનાવો. નીલાબા માટે આ જરા અઘરું હતું. આજકાલ સવારનો સામાન્ય નાસ્તો પણ તે પોતાની ડોલર વહુને પૂછીને જ કરતા હતા. તેમને લાગવા માંડ્યું હતું કે તેઓ આ ઘરમાં કેવળ એક મહેમાન છે અને ઘરના નિર્ણયોમાં ભાગ લેવાનો તેમને કશો જ હક નથી. છતાં પાર્ટીના દિવસે તેમણે સેવનો દૂધપાક તૈયાર કર્યો, સાથે મીઠો કેસર ભાત અને દાળ વડા પણ બનાવ્યા. ટેબલ પર બધું ગોઠવી દેવાનું અને મિત્રોને ચા કે કોફી પાવાનું કામ અનિતા કરવાની હતી. હવે આ પાર્ટીમાં શું આ વાનગીઓ વખણાય?

કે અનિતા પાસે કોઈ નવો વિકલ્પ અને નવો પ્રશ્ન આવ્યો. તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પાર્ટીના દિવસે બધું જ ટેબલ પર ગોઠવાઈ ગયું. સર્વ કરવાનું કામ અનિતા કરવાની હતી. હવે મારું અહીં શું કામ છે એમ વિચારીને નીલાબાએ માનસીને બાબા ગાડીમાં મૂકી અને ચાલવા માટે નીકળ્યા. માનસી હવે લગભગ એક વર્ષની થઈ ગઈ હતી. તોફાની પણ ઘણી હતી અને લાંબો સમય હવે તેને શાંતિથી બાબા ગાડીમાં બેસવું ગમતું નહીં. કોઈ અનામ અજંપો નીલાબાને સતાવી રહ્યો હતો. કદાચ પોતાના ઘરથી આટલો લાંબો સમય દૂર રહ્યા એથી પણ એવું થતું હોય. ખૂબ બધી યાદો વચ્ચે જ તેમણે પોતાની જાતને પૂછ્યું કે શું તેઓ હવે પાછા જવા ઈચ્છે છે. અશાંત મનને કારણે તેઓ પોતાનો સામાન્ય રીતે લેવાનો આખો રસ્તો પૂરો ન કરતા પહેલા જ પાછા આવ્યા અને માનસી ઊંઘી ગઈ હતી. હવે જે સર્જાવાનું હતું એ માણવા માટે તમે સૌ પણ અધીરા છો. ઘરમાં પાછા પ્રવેશ કર્યો ત્યારે કિટી પાર્ટી ચાલતી જ હશે. ત્યાં કોઈ વાતચીત, ત્યાં કોઈ વ્યવહાર ચાલી રહ્યો હોય કે પછી પેલી વાનગીઓ વિશેની કોઈ વાત પણ હોઈ શકે, ખરું ને? પણ એ માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમે તમારા પ્રતિભાવોને તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી સંદેશાઓને ટેક્સ્ટ

મેસેજીસ સ્વરૂપે અમારા સુધી મોકલો. આ માટે તમારા પાસે એક વિકલ્પ છે, અમારો વોટ્સએપ નંબર 9512996688. વોટ્સએપ નંબર છે, એટલે તમે રેકોર્ડ કરીને ઓડિયો ફાઇલ મોકલો કે પછી સંદેશા મોકલો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સિવાય તમે અમારી મોબાઇલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને રેડિયો પાલનપુર લખીને જે એપ્લિકેશન તમને મળે તે ડાઉનલોડ કરશો ત્યારે તેમાં રહેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સના સેક્શનની અંદર તમને એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ઈમેલ માટેના માધ્યમ પણ ઉપલબ્ધ થઈ જશે. આ બધામાં તમે રેડિયો પાલનપુર લખીને શોધીને એ એડ્રેસ પર તમારા સંદેશાઓ, પ્રતિભાવો અમને મોકલી આપો. આ સિવાય તમે દુનિયાના કોઈપણ છેડામાં જાઓ અથવા બીજા મિત્રોને આ પાલનપુરના અવાજને પહોંચાડવા, સંભળાવવા ઈચ્છતા હોવ તો અમારી રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધિ તમે તેમને શેર કરી શકો છો. આ માટે ગૂગલમાં જઈ રેડિયો ગાર્ડન વેબસાઇટ ખોલીને ઉત્તર ગુજરાતના એ પાલનપુરના સંભવિત સ્થાનના બિંદુને કેન્દ્રિત કરશો, રેડિયો પાલનપુર ઓનલાઈન સંભળાશે. અમારી મોબાઈલ એપ્લિકેશન થકી પણ વિશ્વના કોઈ પણ ખૂણામાંથી અમને માણી શકાશે. તો મળીશું આવતા એપિસોડમાં સુધા મૂર્તિની લિખિત અને સુધા મહેતા અનુવાદિત આ નવલકથા ડોલર વહુ સાથે. આરજે એઆર ફરી પાછો આવશે. શુભ દીપાવલી દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને.

શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે, તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

સુંદર અક્ષરે પેરેગ્રાફ લખીને પોસ્ટ કરો, વિજેતા બનીને જીતો આકર્ષક બ્રાન્ડેડ સ્માર્ટ વોચ અને કલર સર્ટિફિકેટ. મિસ્ટર કલ્પેશ પટેલ, માસ્ટર કેલિગ્રાફર, આર્ટિસ્ટ એન્ડ ટીચર, પાલનપુર બનાસકાંઠા, તેમજ વૈશાલી પટેલ કોમ્પિટિશન કોર્ડિનેટર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધા મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026. આ સ્પર્ધાની પ્રારંભ તારીખ છે 2 ઓક્ટોબર 2026, ગાંધી જયંતી. પેરેગ્રાફ મોકલવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2026, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી, જેનું રિઝલ્ટ આવશે 8 નવેમ્બર 2026. વધુ માહિતી માટે આપના વોટ્સએપ પરથી 9909488363 પર હાઈ મેસેજ કરીને મોકલો. તો ભૂલતા નહીં ગુજરાત રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ભાગ લેવાનું. મારા અક્ષર સૌથી સારા અક્ષર 2026.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચે.

0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.